નમસ્કાર મિત્રો, સુપ્રભાત. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આદમણ કેન્દ્ર છે. આજે રવિવાર, તારીખ 10 મે 2026, વિક્રમ સંવત 2082 અને તિથિ વૈશાખ વદ 8. અત્યારે સવારના 5:57 થઈ રહી છે. મિત્રો, આજનો આપનો દિવસ શુભ હો એવી શુભેચ્છા સાથે સભાનો શુભારંભ મંગલ ધ્વનિથી કરીએ.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, હવે દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર રિલે કરીશું, બસ થોડી જ વારમાં.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ જગદીશ જોશીના સ્વરમાં હકુદાસની રચના.

આ સાથે જ અહીં ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃત ધારા. આવો સાંભળીએ વક્તા પથિક મહેતાને. વિષય છે આત્મબળ.
1: આત્મબળ, હું આત્મા છું. શરીર તો મારું સાધન છે, મારો સાચો સ્વાર્થ તો આત્મિક સ્વાર્થ એટલે કે પરમાર્થ છે. આ સમજ આપણામાં આવે ત્યારે આત્મજાગૃતિ, આત્મઘડતર અને આત્મક્વાસના પ્રવેશ દ્વાર ખુલે છે અને આત્મબળ પ્રવેશ કરે છે. આત્મબળ મેળવવા માટે સંકલ્પ, સંયમ, વિશ્વાસ અને શ્રદ્ધા એમ ચાર સાધનની જરૂર હોય છે. સંકલ્પ એટલે એવું મનોબળ કે જેના સહારે નિશ્ચયને કાર્યાન્વિત કરવાની શક્તિ. આ શક્તિ દ્વારા ખંતીલા રહેવાથી જ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે અને આત્માનો ઉત્કર્ષ પ્રાપ્ત કરવાનું શક્ય બને છે. સંકલ્પબળના અભ્યાસ સંયમ સાથે સંકળાયેલો છે. ઇન્દ્રિય સંયમ, વિચાર સંયમ, સમય સંયમ, ધન સંયમ વગેરે દ્વારા જો વિવિધ શક્તિઓનો અપવ્યય રોકવાનું અને તેમને સત્પ્રવૃત્તિઓમાં પૂરી નિષ્ઠાથી જોડવાનું શક્ય બની શકે તો પ્રગતિનો રાજમાર્ગ મોકળો થશે. આ રાજમાર્ગે ચાલવાથી આત્મ ઉત્કર્ષ સિદ્ધ થશે. સંકલ્પ અને સંયમ એ બંને શરીર અને મનની સંયુક્ત ઉપલબ્ધિઓ છે. એ આત્મસાધનાના પુરવાર છે. જ્યારે વિશ્વાસ અને શ્રદ્ધા એ ઉત્તરાર્થ છે. વિશ્વાસ અનિશ્ચિતતાનો અંત આણીને કંઈક નક્કર કરી બતાવવાની તત્પરતા ઉત્પન્ન કરે છે. સુદૃઢ વિશ્વાસ હોય તો બાબતમાં ઉત્સાહ વધે અને લગ્ની લાગે છે. આનું નામ જ ભક્તિ. વિશ્વાસને કારણે જ પથ્થરમાં પરમાત્મા પ્રગટ થાય છે. શ્રદ્ધાથી આત્મિક સફળતા પ્રાપ્ય છે. શ્રદ્ધા હંમેશા ઉત્કૃષ્ટતા જ ઝંખે છે. આ ઝંખના એટલી પ્રબળ હોય છે કે એને પ્રાપ્ત કરવા માટે પોતાનું સર્વસ્વ નછાવા કરવા તૈયાર થઈ જાય છે. ઈશ્વર ઉપર, ઉપાસના ઉપર, લક્ષ ઉપર ઘન શ્રદ્ધા રાખવામાં આવે તો આત્મસાક્ષાત્કાર અને ઈશ્વર પ્રાપ્તિ સિદ્ધ થાય છે. પોતે પોતાનું મૂલ્યાંકન કરવું, પોતાની સામે જ લડવું, પોતાનામાં જ પરિવર્તન કરવું એ માનવ જીવનનો સૌથી મોટો પુરુષાર્થ છે. અને આ પુરુષાર્થથી અસંભવ લાગતી સફળતાઓ સરળતાથી પ્રાપ્ત થાય છે. આ આત્મબળનું પ્રતીક છે. આવા આત્મબળવાળા મનુષ્યો દેહ તરીકે પૂજનીય છે. આત્મબળ આત્માની ઉચ્ચ સ્થિતિઓનો પ્રકાશ છે. એના આધારે કોઈની પણ આંતરિક મહત્તા માપી શકાય છે. આત્મબળ ધરાવતો મનુષ્ય ચંદન વૃક્ષની માફક પોતાની પાસે રહેલા લોકોને સુગંધમય સગવડનો લાભ આપે છે. આવા મનુષ્યો જનસમાજને શ્રેય માર્ગ પર ચાલવાનું. આત્મબળ ધરાવતા મનુષ્યો ચરિત્રની સંપન્ન, દયાપૂર્ણ, ઉદાર અને આત્મીયતાથી ઓતપ્રોત વ્યક્તિત્વ ધરાવે છે. આત્મબળ ધરાવતા સામાન્ય અને સાધારણ ગૃહસ્થો પણ ધરતી ઉપરના દેવ મનુષ્ય તરીકે પૂજાય છે. આપણે સૌ આપણામાં આત્મબળનું આરોપણ કરવા સાથે જ અત્યારે જ સંકલ્પ કરીએ.
0: શ્રોતામિત્રો, આજ આપે આત્મબળ આ વિષય પર વક્તા પથિક મહેતાને સાંભળ્યા. કાર્યક્રમ અમૃત ધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ શ્રીરામચરિત માનસ ગાન ભાગ 153. આજના કલાકાર છે રંજના જોગલેકર, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

નિશા સ્કીમના ટેલીલો ન્યાય બંધુ કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલીલોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાલા પાની ફિલ્મનું ગીત. ગાયક કલાકાર હતા મોહમ્મદ રફી. અને હવે સાંભળશો મેલા ફિલ્મનું ગીત. ગાયક કલાકાર છે મુકેશ, સંગીતકાર છે નૌશાદ.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળશો બમ્બઈ કા બાબુ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં. સંગીતકાર છે SD બર્મન અને ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી.

મિત્રો, આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. હવે આપ સાંભળશો સંસ્કૃત સમાચાર અમદાવાદ કેન્દ્ર પરથી થોડી જ વારમાં.

0: प्राक् टाइटन्स् दलेन त्रिंशदधिकद्विशत धावनाङ्कानां विजयलक्ष्यं स्थापितम् इति वार्ताः।
1: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 310મો મણગો. ગાયક કલાકાર સુરેશ વાડકર અને રવિન્દ્ર સાઠેના સ્વરમાં. સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ કાન શ્રેણીનો 310મો મણકો, અને હવે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળોએથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જણાવ્યા મુજબ અત્યારે શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદાર ધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદાર ધામ પરિસરની મુલાકાત પણ લેશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026ની ઉજવણી થઈ રહી છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઇતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ આવી રહ્યા છે. શ્રી મોદી સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે. આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.
2: અમૃત મહોત્સવ મેં 11 તારીખ કો સોમનાથ ટ્રસ્ટ કે અધ્યક્ષ હમારે દેશ કે યશસ્વી વડાપ્રધાન ઓર વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીજી યહાં પધારને વાલે હૈ. અનેક ધાર્મિક કાર્યક્રમો કા આયોજન કિયા ગયા હૈ. તારીખ 8 સે 12 તારીખ તક 5 દિન કા યે અમૃત મહોત્સવ કિયા જાયેગા. 9 તારીખ સે હોમાત્મક મહારુદ્ર કા પ્રારંભ હુઆ હૈ, ઉસકા પૂર્ણાહુતિ 11 તારીખ કો હોને જા રહા હૈ. ઉસી પૂર્ણાહુતિ મેં હમારે યશસ્વી વડાપ્રધાન મોદીજી ઉપસ્થિત રહેને વાલે હૈ.
1: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ અમૃત પર્વ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાત અને મંદિરના 55 વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા આવતીકાલે 6 ફાઇટર જેટ સાથે સૂર્યકિરણ એર શો યોજાશે. ફાઇટર જેટ દ્વારા આકાશમાં ટ્રાયકલર સ્મોક ટ્રેલ, કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લોઝ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત હવાઈ કરતબો બતાવવામાં આવશે. સૂર્યકિરણ એર શો દરમિયાન આશરે 800-900 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપથી આ ફાઇટર જેટ ઉડાન ભરશે. ફાઇનલ એર શો પહેલા આજે સવારે 11 વાગ્યાથી સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈ શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય પણ રાખી રહ્યું છે, જે અંતર્ગત મિશન લાઇફ પહેલ હેઠળ સોમનાથ મંદિર ફૂલોના કચરાને ખાતરમાં અને પ્લાસ્ટિકના કચરાને પેવર બ્લોકમાં રૂપાંતરિત કરીને ટકાઉપણામાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. આધુનિક ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, વરસાદી પાણીના સંગ્રહ પ્રણાલીઓ અને મિયાવાકી જંગલો દ્વારા સોમનાથ ટ્રસ્ટ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફ આગળ વધી રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી સુવિધા સાથે દર વર્ષે દેશ અને દુનિયાભરમાંથી 97 લાખથી વધુ ભક્તો સોમનાથની મુલાકાત લે છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના હસ્તે રમણેચી ખાતે અંતરિયાળ જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફના રહેણાંક માટે અંદાજીત 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ટ્રાન્ઝિટ હોસ્ટેલ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ આંબરડી સફારી પાર્ક ખાતે નવનિર્મિત લેપર્ડ મોટ કેજની વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ કહ્યું કે આ સુવિધાથી વન કર્મચારીઓ અને તેમના પરિવારોની સુખાકારીમાં વધારો થશે, તેમજ કર્મચારીઓ વધુ કાર્યક્ષમતાથી કામ કરશે. મંત્રીએ વન કર્મી બીટ ગાઈડ અને ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો હતો.
3: વન વિભાગના જે ફ્રન્ટલાઈન સ્ટાફ છે, ગાર્ડ અને ફોરેસ્ટર માટેના, અને 8 જેટલા વન પરિવારના જે ફ્રન્ટલાઈન સ્ટાફ છે, એ પરિવાર સાથે આ જગ્યાએ નિવાસ કરી શકશે અને એને કારણે એના પરિવારની સુખ સુવિધામાં તો વધારો થશે, પરંતુ એને પોતાની જે ફરજ છે એ પણ વધારે કાર્યક્ષમતાથી બજાવી શકશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. અબડાસા અને લખપત તાલુકાના દરિયાકાંઠેથી ફરી એકવાર મોટા પ્રમાણમાં બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા હતા. શનિવાર એક જ દિવસમાં જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળી આવ્યા હતા, જેની અંદાજીત કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 18 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત અબડાસાના લુણા ટાપુ પરથી એક ડ્રોન વિમાનનું પાંખિયું પણ મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. મળી આવેલા પેકેટો પ્લાસ્ટિકના 2 કોથળામાં છુપાવવામાં આવ્યા હતા અને તેનું વજન આશરે 24 કિલોગ્રામ જેટલું હતું. કોસ્ટગાર્ડ દ્વારા 20 પેકેટ ચરસની કિંમત 12 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. તેવી જ રીતે લખપત તાલુકાના બકલ ટાપુ વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને પણ 1 કોથળામાંથી 10 જેટલા ચરસના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. રાજ્યમાં ફરી એકવાર ગરમીનો કહેર વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 7 દિવસ માટેની આગાહીમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 6 દિવસ દરમિયાન અંગ જાળતી ગરમીનો અનુભવ થશે. હાલ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. નોર્થ ઇસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વ્યક્ત કરી છે.
4: आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में ज्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. टेम्परेचर की जो रेंज रहेगी लैंड रीजन पे, ये 41 से 44 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए. और जो हीट वेव की वार्निंग है आने वाले 6 दिनों के लिए.
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગીલે 84, જ્યારે સાઈ સુદર્શને 55 રન બનાવ્યા. 230 રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 152 રનમાં ઓલઆઉટ થયું. રાજસ્થાન રોયલ્સ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી આ બદલ તેમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન IWLF દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 11 મેથી 17 મે સુધી એશિયન સિનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપનો ઉદઘાટન સમારોહ 12 મે મહાત્મા મંદિર કન્વેન્શન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સ્પર્ધામાં 31 દેશોના આશરે 200 રમતવીરો, 200 જેટલા કોચ, સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજર સહિત 50 જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ સહિત મહાનુભાવો હાજર રહેશે. રાજ્યભરમાં અધિક માસ નિમિત્તે વિવિધ તીર્થસ્થાનો અને મંદિરોમાં મનોરથનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુંદરકાંડ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે. મંદિરોમાં ભક્તોની ભીડ પણ જોવા મળશે, ત્યારે અમદાવાદની સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પણ આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક, વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, એક નજર આજે રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. થોડી જ વારમાં આપ સાંભળશો સુગમ સંગીતનો કાર્યક્રમ. 7:45 ગુજરાતી સમાચાર રિલે કરીશું. બરાબર 8 વાગ્યે સમાચાર પ્રભાત આપ સાંભળશો દિલ્હી કેન્દ્ર પરથી. 8:15 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયનો પ્રાયોજિત કાર્યક્રમ અને ત્યારબાદ એક ગીત આપ સાંભળશો. આઠ વાગીને 30 મિનિટથી આપ સાંભળશો વિવિધ ભારતીનું પ્રસારણ. બરાબર 10 વાગ્યે આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અને ત્યારબાદ 10:30 શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ચિત્રપટ સંગીત આપ સાંભળશો. બરાબર 11 વાગ્યાથી વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે. મહિલા જગત કાર્યક્રમ રિલે કરીશું 12:30 આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી. બપોરના 1 વાગ્યે દિલ્હીથી હિન્દી તેમજ અંગ્રેજી સમાચાર રિલે કરીશું. 1:10 અમદાવાદ કેન્દ્ર પરથી સુગમ સંગીતનો કાર્યક્રમ. 1:20 પ્રાદેશિક સમાચાર તેમજ 1:30 જય જવાન ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો. બપોરના 2:15 દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર આપ સાંભળી શકશો. 2:30 આપ સાંભળશો વિવિધ ભારતીનું પ્રસારણ. સાંજના 5 વાગ્યે દિલ્હીથી હિન્દી સમાચાર રિલે કરીશું. 5:05 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ત્યારબાદ 5:30 પ્રસ્તુત થશે નાટક અને બરાબર 6 વાગ્યે હિન્દી ગઝલનો કાર્યક્રમ આપ સાંભળશો. છ વાગીને 30 મિનિટે અમદાવાદ કેન્દ્ર પરથી પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન આપ સાંભળશો તેમજ 7:10 પ્રાદેશિક સમાચાર. 7:20 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું સંકલિત કાર્યક્રમ રંગભૂમિના રંગો. સાત વાગીને 50 મિનિટે દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર રિલે કરીશું. રાત્રિના બરાબર 8 વાગ્યે અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. આઠ વાગીને 30 મિનિટે આપ સાંભળશો વિવિધ ભારતીનું પ્રસારણ. 8:45 સમાચાર સંધ્યા તેમજ અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. 9:15 આપ સાંભળશો વિવિધ ભારતીનું પ્રસારણ. બરાબર 11 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળશો હિન્દી તેમજ અંગ્રેજી સમાચાર. તો મિત્રો, આ હતી હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા.

0: से अधिक पुस्तकें, इंडस्ट्री पवेलियन, टेक्नोलॉजी शोकेस, विद्यार्थियों के लिए रोमांचक प्रतियोगिताएं
1: और
0: कई आकर्षक इंडस्ट्रियल स्टॉल
1: वेयर नॉलेज मीट्स इनोवेशन।
0: तो आइए पूरे परिवार के साथ 7 से 17 मई लाइट हाउस बीच मोटी दमन।
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું। હવે પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ। કાર્યક્રમની શરૂઆત કરીએ ગાયક કલાકાર વિભા દેસાઈના કંઠે ગવાયેલ સુંદર મજાના ગીતથી।

0: ચીની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: હવે સાંભળશો મરીઝની રચના, કલાકાર મનહર ઉદાસના સ્વરમાં.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળશો વિનય ગાસવાલાની રચના. ગાયક કલાકાર છે મનહર ઉદાસ.

મિત્રો, આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે આપ સાંભળશો ગુજરાતી સમાચાર, બસ થોડી જ વારમાં.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. સમાચાર વિગતવાર. તમિલનાડુમાં ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે સવારે 10 વાગે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પાર્ટીના 9 મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકરે 234 સભ્યોના ગૃહમાં 120 ધારાસભ્યોનું સમર્થન મેળવ્યા બાદ વિજયનને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. લોકભવનના જણાવ્યા અનુસાર VCK અને IUML પક્ષોએ સમર્થનપત્રો સોંપ્યા છે. બંને પક્ષોના 2 ધારાસભ્યો છે. રાજ્યપાલે વિજયનને 13 મે સુધી વિધાનસભામાં વિશ્વાસમત મેળવવાનો નિર્દેશ પણ આપ્યો છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાજ્યપાલ કૈલાશનાથને શ્રી રંગાસ્વામીને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. તેઓ 13 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે આ તેમનો 5મો કાર્યકાળ હશે. 9 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસના નેતૃત્વ હેઠળના NDA બહુમતી મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગે તેઓ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાને સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આયોજિત સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કરશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે, જ્યાં તેઓ આશરે 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુરુથી મહાબબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147ના 4 માર્ગીય કાર્યનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલમાં PM મિત્ર પાર્કનું પણ ઉદઘાટન કરશે. આ પાર્ક, જેને કાકટિયા મેગા ટેક્સટાઇલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે PM મિત્ર યોજના હેઠળ વિકસાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી સિંધુ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે, જે એક મુખ્ય આરોગ્ય સંભાળ માળખાગત પહેલ છે, જે હૈદરાબાદમાં એક અત્યાધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધિત કરશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરશે. આ બેઠક દરમિયાન શ્રી શાહ કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોના ઉપયોગ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરશે, જેથી 0 જાનહાનિ અને સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન ન થાય

તે પણ જોશે. મંત્રી દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરશે, જેમાં મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સનું રક્ષણ, નદી વ્યવસ્થાપન પહેલ અને આગાહીમાં વૈજ્ઞાનિક પ્રગતિનો સમાવેશ થાય છે. મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાં પૂરની આગાહી અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવા અને એક સાથે આપત્તિઓનો સામનો કરવા માટે તૈયારીઓ વધારવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને પૂર અને ગરમીના મોજાના પડકારોને પહોંચી વળવાનો સમાવેશ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પર્યટનના વૈશ્વિક કેન્દ્ર તરીકે 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉપસ્થિત રહેશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર હાલમાં તેના સુવર્ણયુગનો અનુભવ કરી રહ્યું છે. તેના ધાર્મિક મહત્વ ઉપરાંત સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં પણ અગ્રણી તરીકે ઉભરી રહ્યું હોવાનું અમારા સંવાદદાતા અપર્ણા કુંટ જણાવી રહ્યા છે. કેરલમમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગઈકાલે નવી દિલ્હીમાં મળ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાહુલ ગાંધી, કેરલમના પ્રભારી મહાસચિવ દીપા દાસ મુનશી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને વરિષ્ઠ રાજ્ય નેતાઓ રમેશ ચેન્નીથલા અને વી ડી સતીશન પણ હાજર રહ્યા હતા. પાર્ટીએ જણાવ્યું હતું કે કેરલમના નવા મુખ્યમંત્રી અંગેનો અંતિમ નિર્ણય પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી લેશે અને ટૂંક સમયમાં નામની જાહેરાત કરવામાં આવશે. તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી છે. અંડર 15 કેટેગરીમાં ભારતની અક્ષિતાએ 30-33 કિલોગ્રામ કેટેગરીમાં કઝાકિસ્તાનની આયઝાન મરાત સામે એકતરફી વિજય મેળવ્યો. અંજીએ 37.5 કિલોગ્રામમાં ઉઝબેકિસ્તાનની સરવિનોઝને 5-0થી હરાવી. સોનિયાએ 40 કિલોગ્રામમાં કઝાકિસ્તાનની ડાયનાને 5-0થી હરાવી, તો 43 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની સેઝીમને એકતરફી મુકાબલામાં હરાવી. 46 કિલોગ્રામમાં હંસિકા અત્રીએ કોરિયાની હુઈ ઇઓનને હરાવી. 58 કિલોગ્રામમાં સુનેનાએ કઝાકિસ્તાનની અરગંદ અબ્દીખાનને હરાવી, તો 61 કિલોગ્રામમાં ભૂમિકાએ ચાઇનીઝ તાઇપેનની ચિયાઓ ચિંગ ચાંગને હરાવી. 64 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની યાસ્મીન જુટખાવાને 4-1થી હરાવી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉઘાડ.
1: આજના તમામ અખબારોએ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે લીધેલા શપથ અને તમિલનાડુમાં મુખ્યમંત્રી તરીકે આજે વિજય થલા પદે શપથ લેશે તે સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે સુવેન્દુની માતાએ કહ્યું અરજી કર પીડિતાને ન્યાય આપો. સુવેન્દુએ પ્રથમ બેઠક લો એન્ડ ઓર્ડર પર કરી. વિજયપદ પરિણામના 5 દિવસ બાદ બહુમતી, આજે શપથ. સંદેશની હેડલાઇન છે થલાપતિ વિજય તમિલનાડુના નવા સીએમ બનશે. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે અંતે વિજયનો વિજય, તમિલનાડુમાં આજે શપથ, સુવેન્દુ સરકારનો શુભારંભ, બંગાળમાં પહેલીવાર ભાજપનો એકાધિકાર.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: પપ્પા, આપો 3000.
1: કેમ ભાઈ?
0: મારી પોકેટ મની.
1: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
0: હે પપ્પા, બુલેટ ટ્રેન ના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો.
1: હે
0: નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
1: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
0: તમારો મોબાઈલ આવો.
1: લે લે.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. બરાબર 8 વાગે સમાચાર પ્રભાત, 8:15 મોર્નિંગ ન્યૂઝ અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયનો પ્રાયોજિત કાર્યક્રમ.
3: પ્રસ્તુત કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: અને હું છું રોઝી. પાછલા એપિસોડમાં આપણે વાત કરી હતી સ્માર્ટ રિસ્ટબેન્ડ એપ્લિકેશન, ડોક્યુમેન્ટ્સ અને ટ્રેનિંગની.
0: આજે આપણે વાત કરીશું એ પડાવની, જ્યાં તૈયારી કાગળ પરથી નીકળીને પગલું બની જાય છે. આ પડાવ છે એમ્બાર્કેશન, એટલે કે એરપોર્ટનો દિવસ, ઉડ્ડયનનો દિવસ, અને પછી સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરવાનો પહેલો દિવસ.
1: કેટલાય હજ યાત્રીઓ માટે આ પહેલી વિદેશ યાત્રા હોય છે. કોઈના માટે આ પહેલી ફ્લાઇટ હોય છે, કોઈના માટે આ પહેલો અનુભવ હોય છે. આટલી મોટી ભીડ વચ્ચે ડિસિપ્લિનમાં ચાલવાનો.
0: હા, એમ્બાર્કેશનનો દિવસ ઘર માટે પણ ખાસ હોય છે અને યાત્રી માટે પણ. ઘરમાં દુઆ થાય છે, વિદાય થાય છે અને આંખોમાં આંસુ પણ હોય છે. પરંતુ યાત્રીના મનમાં બીજી એક તરફ ગભરાટ પણ હોય છે. એરપોર્ટના નિયમો, બેગેજ, બોર્ડિંગ અને સમય પર પહોંચવાનું દબાણ. એમ્બાર્કેશનના દિવસે યાદ રાખો, ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર હંમેશા હાથમાં રાખો, જરૂરી દવાઓ હેન્ડબેગમાં રાખો, ભારે સામાન ઓછો રાખો અને નક્કી કરેલી સીમાનું પાલન કરો. પોતાના સમૂહ સાથે રહો અને હેલ્પ ડેસ્કની જાણકારી યાદ રાખો.
2: હજ યાત્રીઓ માટે અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. કૃપા કરીને લાઇનમાં આવો. વૃદ્ધો અને બીમાર યાત્રીઓ માટે વ્હીલચેર ઉપલબ્ધ છે.
3: બેટા, આ મારો બોર્ડિંગ પાસ આ ક્યાં બતાવવાનો છે?
2: સાહેબ, તમે બિલકુલ ફિકર ન કરો. પહેલા તમે આ ફોલ્ડર મને આપો. આ તમારો પાસપોર્ટ, આ વિઝા કોપી અને આ બોર્ડિંગ પાસ. હવે તમે મારી સાથે ચાલો.
3: મારી બેગ પણ અહીં જશે? મને ડર લાગે છે કે ક્યાંક ખોવાઈ ન જાય.
2: સાહેબ, બેગેજ પર ટેગ લાગશે. આ ટેગ નંબર તમારા બોર્ડિંગ પાસ પર પણ હશે. તમે બસ ટેગનું સ્ટીકર તમારી પાસે સંભાળીને રાખો.
3: હા
4: બેટા, મારી દવા, મારું પાણી, હું લાઇનમાં ઊભી નહીં રહી શકું.
2: અમ્મા, તમે બેસી જાઓ, હું વ્હીલચેર બોલાવું છું. તમારી દવા તમારી હેન્ડબેગમાં છે ને?
4: હા બેટા, મારી દીકરીએ કહ્યું હતું કે દવા હાથની બેગમાં જ રાખજે.
2: બહુ સારું કર્યું. હવે તમે આરામથી ચાલો.
1: આ જ હોય છે સેવા. ભીડની વચ્ચે પણ ઇન્સાનિયતનો અવાજ. હજ યાત્રાનો સૌથી પહેલો પાઠ એ જ છે કે ભીડમાં પણ શાંતિ રાખવાની હોય છે.
0: યાત્રીઓને એ પણ જણાવવામાં આવે છે કે સિક્યુરિટી ચેક દરમિયાન શું કરવાનું છે. બેલ્ટ, વોચ, ધાતુની વસ્તુઓ, મોબાઈલ બધું નિયમ અનુસાર કાઢવાનું હોય છે. અને જો કોઈ વૃદ્ધ કે બીમાર છે તો સહાયક સ્ટાફ તેની મદદ કરે છે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: ઉડાન પછી જ્યારે જહાજ સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરે છે ત્યારે યાત્રીના હૃદયમાં એક અલગ હલચલ હોય છે. આ હલચલ ડરની નહીં, શ્રદ્ધાની હોય છે. કારણ કે આ ભૂમિ ઇબાદતની ભૂમિ છે.
0: ઇમિગ્રેશન, લગેજ કલેક્શન, બસોમાં બેસવું અને પછી રોકાવાની જગ્યા સુધી પહોંચવું અને આ આખા તબક્કામાં માર્ગદર્શન બહુ જરૂરી હોય છે.
6: તમામ હજ યાત્રીઓ ધ્યાન આપે, તમારું ગ્રુપ બસ નંબર 12 માં જશે. કૃપા કરીને તમારા ગ્રુપ લીડર સાથે રહો.

0: મારી બેગ બસમાં ક્યાં રાખવામાં આવશે?
1: કરીમ સાહેબ, પહેલા તમે બેસો. બેગ નીચે ડિક્કીમાં જશે. દરેક બેગનો નંબર નોંધી લેવામાં આવશે. તમે ચિંતા નહીં કરો.
2: મારે ટોયલેટ જવું છે બેટા. બસ ક્યારે ઉપડશે?
3: અમ્મા, ટોયલેટ સામે છે. હું તમારી સાથે ચાલું છું. તમે ઉતાવળ ન કરો. બસ તમારા વગર નહીં જાય.
2: ખુદા તમને સલામત રાખે.
4: આ નાની નાની મદદ યાત્રીઓ માટે મોટા ભરોસામાં બદલાઈ જાય છે. ઘણા કાફલા પહેલા મદીના પહોંચે છે. મદીના એ શહેર છે જ્યાં મસ્જિદે નબવીનો પડછાયો હૃદય પર ઉતરે છે. ત્યાં પહોંચીને કેટલાય યાત્રીઓની આંખોમાં આંસુ આવી જાય છે.
5: પરંતુ મદીનામાં પણ નિયમો છે. બહાર નીકળવાનો નિયમ, ભોજનનો નિયમ, સમૂહમાં પાછા ફરવું યાને વાપસી, અને સ્વાસ્થ્યનું ધ્યાન, હોટલમાં રૂમ એલોટમેન્ટ, ફૂડ અરેન્જમેન્ટ અને મેડિકલ ડેસ્ક, આ બધું યાત્રીઓને સ્થિરતા આપે છે જેથી તેઓ આરામ કરી શકે.
6: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: કરીમ સાહેબ, તમારો રૂમ આ તરફ છે. આ તમારી ચાવી છે. આ ભોજનનો સમય છે. જો તબિયત ખરાબ હોય તો મેડિકલ ડેસ્ક નીચે છે.
0: હા, પહેલી વાર લાગે છે કે હું સાચે જ અહીં છું, મદીનામાં.
3: સાહેબ, તમે આરામ કરો. કાલે મસ્જિદ એ નબવી માટે સમૂહ સાથે નીકળીશું. કૃપા કરીને સમયનું ધ્યાન રાખજો.
0: હા બેટા, હું કોશિશ કરીશ કે કોઈને પરેશાની ન થાય.
4: મદીનાની પહેલી રાત માત્ર આરામની રાત નથી હોતી. આ એક એવી જવાબદારીની રાત હોય છે, કારણ કે આગળ મક્કાનો મોટો તબક્કો બાકી હોય છે.
5: હજ યાત્રામાં એક બીજી મહત્વની ભૂમિકા હોય છે, હજ ડેપ્યુટેશનિસ્ટની. આ એ લોકો હોય છે જે યાત્રીઓની સહાયતા, વહીવટી વ્યવસ્થા અને કેટલીક વાર મેડિકલ સહાયતામાં પણ સહકાર આપે છે.
4: અને યાત્રીઓને એક ખબર પણ નથી પડતી કે તેમની પાછળ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અને હજ કમિટી ઓફ ઇન્ડિયાની કેટલી મોટી ટીમ કામ કરી રહી છે.
5: અને આ જ સેવા હજના અનુભવને સહજ બનાવે છે.
2: બેટા, મારો દીકરો ભારતમાં છે. હું તેને કહેવા માંગુ છું કે હું ઠીક છું. નેટવર્ક મળશે?
7: અમ્મા, તમે અહીં બેસો, હું તમને કોલ કરાવવામાં મદદ કરું છું. તમે બસ તેનો નંબર જણાવો.
2: શુક્રિયા બેટા.
7: લો અમ્મા, તમારા દીકરાને કોલ લાગી ગયો છે. તમે વાત કરો.
2: બેટા અક્રમ, કેવો છે તું? હું અહીં પહોંચી ગઈ છું. અહીં બહુ સારા લોકો છે, બહુ સારી વ્યવસ્થા છે. એમણે ફોન લગાવી આપ્યો. તમે બધા મારી ચિંતા ન કરતા. હું તમારા માટે દુઆ માંગીશ. ઠીક છે બેટા, હવે હું રાખું છું. ખુદા હાફિઝ. તમારો પણ આભાર મારા દીકરા સાથે વાત કરાવવા માટે.
7: શુક્રિયા અમ્મા, તમારી મદદ જ અમારી ફરજ છે.
5: ક્યારેક એક ફોન કોલ પણ સેવા બની જાય છે, કારણ કે તે કોઈ માના દિલને સુકૂન આપે છે. આજના એપિસોડનો સંદેશ બહુ સ્પષ્ટ છે. હજની યાત્રામાં સેવા, અનુશાસન યાને કે શિસ્ત અને સહારો, આ ત્રણ શબ્દો યાત્રીઓની સુરક્ષા અને સુવિધાની ચાવી છે.
4: જ્યારે તમે સમયનું પાલન કરો છો, સમૂહ સાથે રહો છો, ડોક્યુમેન્ટ સંભાળો છો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો, તો તમે પોતે પણ સુરક્ષિત રહો છો અને બીજા માટે પણ સરળતા બનાવો છો. ઇબાદત પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બની જાય છે.
5: તો હવે અમને રજા આપો. આગલી કડીમાં આપણે વાત કરીશું મક્કા, ઉમરા અને હજના મુખ્ય અરકાનની, અને જણાવીશું કે ભીડમાં આત્મસંયમ કેવી રીતે તમારી સૌથી મોટી તાકાત બને છે.
4: ત્યાં સુધી
5: નમસ્કાર.

0: માલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે સાંભળશો ગાયક કલાકાર ટીના ગાયના સ્વરમાં પોપ ગીત.

કાર્યક્રમની શરૂઆત કરીએ અસલી નકલી ફિલ્મના ગીતથી. ગાયક કલાકાર છે મોહમ્મદ રફી, સંગીતકાર છે શંકર જયકિશન અને રચના છે હસરત જયપુરીની.

0: छोरी जरा हंस दे तू जरा, गोरी जरा हंस दे तू हंस दे जरा, छोरी जरा हंस दे तू हंस दे तू हंस दे जरा।
1: હવે સાંભળશો ગાયક કલાકાર અનુપ જલોટા અને સાથીદારોને, ફિલ્મ છે દાણા પાણી।

મિત્રો, ડર ફિલ્મનું ગીત સાંભળીએ. ગાયક કલાકાર લતા મંગેશકર, ઉદિત નારાયણ અને સાથીદારોના સ્વરમાં. સંગીત આપ્યું છે શિવ હરિએ અને ગીતકાર છે આનંદ બક્ષી.

શ્રોતા મિત્રો, અવતાર ફિલ્મનું ગીત સાંભળશો. ગાયક કલાકાર મહેન્દ્ર કપૂર, સુરેશ વાડકર અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળશો પ્રેમ રોગ ફિલ્મનું ગીત. ગાયક કલાકાર છે સુરેશ વાડકર અને લતા મંગેશકર. રચના છે સંતોષ આનંદની અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત તોરલની વાણી. ભજનના કલાકાર લલિતા ઘોડાદરા.
1: સંત કવયત્રી તોરલ, જેને આપણે ગુજરાતી ભાષાના આદ્ય કવયત્રી તરીકે ઓળખ આપીએ છીએ, અને એટલે જ એની વાણી, જેવી રીતે નરસિંહ મહેતાને આપણે ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે ઓળખીએ છીએ, એમ પ્રાચીન સમયના એટલે કે મધ્યકાલીન સમયના સંત કવયત્રી તરીકે પહેલું નામ આપણે તોરલને આપ્યું છે. તો એ તોરલની વાણી આપણે સૌ જાણીએ છીએ. અનેક ફિલ્મોમાં અનેક કવિઓ દ્વારા કોઈ દિવસ એવો નહીં હોય, કોઈ ભજનનો કાર્યક્રમ એવો ન હોય કે જેમાં સંત જેસલ તોરલની વાણી ન ગવાતી હોય. અને એ સંત કવયિત્રીઓની વાણીમાં આપણે સંત તોરલને જ્યારે સાંભળીએ છીએ, ત્યારે સંત કવયિત્રી એમ કહે છે કે હે વીરા મારા નર સચિયારા, તમે સાચું વોરો, તમે કુળને કપટ મનના મેલો, મનની માંડવીએ રૂડા દાણ ચૂકાવો અને જમને દાણ દઈને પાછા ઠેલો. આખી મહાપંથી બીજ માર્ગી જ્યોત ઉપાસના, અને જ્યોત ઉપાસનાની સાથે જ્યારે આ વાણી ગવાતી હોય ત્યારે આપણને એની સાથે એ પાંચા સતા બારા નવા બારા આ એક જ્યોત પરંપરા રામદેવ પીરનો પાઠ થતો હોય અને એની સાથે પણ આ જાતની સાધનાત્મક વાણી ગવાતી હોય અને એને મહાપંથ એવું નામ અપાતું હોય, પાંચા સાતા નવા બારા

0: મોટા મુનિવરે મહાવ્રત લીધા, જ્યોતુને અજવાળે દાન રૂડા દીજીએ, અને સફળ કમાયું કીજે તો સંત કવયત્રી આ તોરલની વાણી સાંભળીએ આપણે.
1: દમણ તૈયાર હૈ જ્ઞાન તકનીક ઓર ઉદ્યોગ કે સબસે બડે મહોત્સવ કે લિયે.
2: વો કૈસે?
1: આ ગયા હૈ બુક ફેર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન 2026.
2: અરે હા, દિનાંક 7 से 17 મઈ, સુબહ 10 બજે સે દેર શામ તક. સ્થાન લાઇટ હાઉસ બીચ.
1: 1 લાખ સે અધિક પુસ્તકે, ઇન્ડસ્ટ્રી પવિલિયન, ટેકનોલોજી શોકેસ, વિદ્યાર્થીઓ કે લિયે રોમાંચક પ્રતિયોગિતાએ
2: ઓર
1: કઈ આકર્ષક ઇન્ડસ્ટ્રિયલ સ્ટોલ.
2: વેર નોલેજ મીટ્સ ઇનોવેશન.
1: તો આઈએ પૂરે પરિવાર કે સાથ 7 से 17 મઈ લાઇટ હાઉસ બીચ, મોટી દમણ.

સંત નારીના માર્ગદર્શન નીચે શક્તિશાળી પુરુષ જતી બની અને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધે અને નારીને સહભાગી બનાવીને પોતાનો જન્મ સાર્થક કરે એવો આ લોકધર્મ છે મહાપંથ બીજમાર્ગ, જેમાં રૂપાદે, દેવળદે, તોરલ, લીરલબાઈ, લોયણ, અમરમા, લીરબાઈ, હુરલબાઈ, લીલમબાઈ એવા કેટલા સંત કવયત્રીઓ આપણે ત્યાં થયા છે અને એમણે પોતાની અનુભવ વાણી પોતાના ભજનોમાં મૂકી છે. મહાપંથમાં તો નારીને જ ગુરુ માની અને શિષ્ય ભાવે એની દીક્ષા લઈ અને પછી જ અધ્યાત્મના ક્ષેત્રમાં ડગલા માંડી શકાય છે. સંત કવયત્રી તોરલ એટલે જ કહે છે, હૈડા હાલોને અંજારી બોલાવે છે, વારંવાર એ હાલો હાલો મળવાને જાય એમ કહીને એ બધા જ મુમુક્ષુ જીવોને બોલાવે છે કે હાલો જેસલપીરની યાત્રા કરવા માટે આવો, એવા ભાતા લેજો સંગાત, ભક્તિનું ભાતું લઈ અને તમે સૌ આવજો. અને આ રીતે સંત કવયત્રી સમસ્ત માનવ જાતને

0: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબ્દ સાધના, લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આ હતી આકાશવાણી રાજકોટની પ્રસ્તુતિ.
1: શ્રોતા મિત્રો, આપણા આ અમૂલ્ય ધરોહર સમાન આ સર્વે મહિલા સંતોની ગૂઢ વાણીને સરળ ભાષામાં પ્રસ્તુત કરવામાં આવી તે ખરેખર સરાહનીય છે, અને તેને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું તો તે ખરેખર સાર્થક ગણાશે. આશા છે કે આપને આ કાર્યક્રમ ચોક્કસ ગમ્યો હશે. હવે આજના વિચાર વિમર્શમાં આજે વિશ્વ માતૃ દિવસ નિમિત્તે કરીએ માતૃવંદના. માતૃવંદનાની વાતના આરંભમાં જ કવિ બોટાદકરની આ રચના યાદ આવે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કેટલું મધુર અને યથાર્થ ગીત છે. આમ તો માતૃવંદના માટે કોઈ એક દિવસ પર્યાપ્ત નથી, દરેક દિન માના વંદન અને પૂજન માટે જ છે, કારણ કે આપણું અસ્તિત્વ આપણી જનનીના કારણે જ છે. સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારથી તેનું વ્યક્તિત્વ અને તેના અસ્તિત્વનું ધ્યેય બદલાઈ જાય છે. માતા એ માત્ર શબ્દ નહીં, જાણે કે આખું બ્રહ્માંડ છે. માતા એ પ્રેમ છે, મમતા છે, ત્યાગ છે, કરુણા છે અને અનંત આશીર્વાદનું સ્વરૂપ છે. બાળકના જન્મ બાદ મળતા પ્રથમ સ્પર્શમાં સુરક્ષા, સ્નેહ અને જીવનનો પ્રથમ પાઠ અનુભવાય છે. 9 માસ બાળકને ગર્ભમાં ધારણ કરવાથી માંડી તેના જન્મ ઉછેરમાં અનેક કષ્ટોનો સામનો માતા કરે છે. જન્મ પછી બાળકના હાસ્યમાં તેનું કષ્ટ ભૂલી પણ જાય છે. બાળકના હાસ્યમાં માનું હૃદય આનંદિત થઈ જાય છે અને તેના દુઃખમાં તે કંપી ઉઠે છે. માનો પ્રેમ તેના સંતાનો માટે એક સરખો અને અવિરત વહે છે. કોઈ પણ સંજોગો કે પરિસ્થિતિઓ તેના નિસ્વાર્થ પ્રેમને ઘટાડી શકતા નથી. એટલે જ કવિ કહે છે ને કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માં જીવનની પ્રથમ શિક્ષિકા છે, જે બોલવા ચાલવાથી માંડી જીવનના તમામ ક્ષેત્રોમાં કઈ રીતે સફળ થવું તે શીખવે છે. આપણી સંસ્કૃતિમાં માતા પિતાને દેવતુલ્ય સ્થાન આપવામાં આવ્યું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. રામાયણમાં શ્રીરામને માતા કૌશલ્યાના આશીર્વાદ જીવનનું મોટું બળ આપે છે, તો મહાભારતમાં કુંતી માતાએ પોતાના સંતાનોને ધર્મ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી. ઇતિહાસમાં પણ માતૃપ્રેમના અનેક દ્રષ્ટાંતો પ્રાપ્ત થાય છે. પુતળીબાઈ તરફથી મળેલા સંસ્કારોના આધારે મોહનદાસથી મહાત્મા સુધીની યાત્રા ગાંધીજી પાર કરી શક્યા. છત્રપતિ શિવાજીના જીવનમાં માતા જીજાબાઈનું સ્થાન અતિ મહત્વનું હતું. તેમણે શિવાજીમાં સંસ્કાર, શૌર્ય અને રાષ્ટ્રપ્રેમનું સિંચન નાનપણથી જ કર્યું હતું. એટલે જ કહેવાય છે ને કે એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. માં તે માં, બીજા બધા વગડાના વા, ગોળ વિના મોળો કંસાર, તો માં વિના સૂનો સંસાર. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આવા અનેક વાક્યો આપણે વારંવાર સાંભળીએ છીએ અને જીવનભર તેના ગહન અર્થને અનુભવતા રહીએ છીએ. માં એ પરિવારનો એક સભ્ય નહીં પણ આત્મા છે, જે સવારથી લઈ રાત્રિ સુધી પોતાના આરામ, સ્વપ્નો, ઈચ્છાઓનો ત્યાગ કરી પરિવારને સુખી બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. તેના હાથની રોટલીનો જાદુ દુનિયાની કોઈ મોંઘીદાટ રેસ્ટોરન્ટની રસોઈમાં નથી હો. તેના ખોળામાં જે આનંદ અને શાંતિ મળે છે તે દુનિયાના કોઈ ખૂણામાં નથી, બરાબર ને? આથી જ કવિ દલપતરામ કહે છે, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખ તું કોણ જાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માં તું. આધુનિક યુગની દોડધામમાં બાળકો કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ત્યારે તેમને માતા પિતા સાથે સમય વિતાવો પણ મુશ્કેલ લાગે છે. પણ એ યાદ રાખવું જોઈએ કે માતા પિતા વૃદ્ધ થાય છે તેનો પ્રેમ નહીં, તેનો આદર માત્ર એક દિવસ નહીં જીવનભર થવો જોઈએ. તેના ત્યાગને સમજવો, તેની લાગણીઓને માન આપવું, તેમની સેવા કરવી એ જ ખરેખર તો સાચી ભક્તિ છે. તો આજના દિને એ સંકલ્પ કરીએ કે માતા પિતાને થોડો વધુ સમય આપી તેના ચહેરા પર સ્મિત રાખવાનો હંમેશા પ્રયાસ કરીશું. કારણ કે દુનિયામાં કદાચ બધું ફરીથી મળી શકે પણ માતા પિતા ફરીથી મળતા નથી, તેઓ ઈશ્વરની શ્રેષ્ઠ ભેટ છે, ખરું ને? તો આ વિચાર સાથે કાર્યક્રમ સંપન્ન કરીએ તે પહેલા સાંભળીએ આ અમર રચના.

વાહ, ખરેખર માતૃવંદનાનું આ અમર ગીત આજે પણ આપણી આંખો ભીની કરી જાય છે. તો આ સાથે જ કાર્યક્રમ કેવો લાગ્યો તે અંગેના આપના પ્રતિભાવો ચોક્કસ પાઠવશો. આપના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા પાઠવી શકો છો. અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 1 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 1:05 અંગ્રેજીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સુગમ સંગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. દોસ્તો, બરાબર 1:20 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ. ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીત તેમની સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી રાષ્ટ્રીય નીતિને સમર્થન મળી રહ્યું હોવાનો પુરાવો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો રાષ્ટ્રના મૂળને દર્શાવે છે. આજે બેંગલુરૂમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રીએ એવી સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો જે ઝડપથી સુશાસન પૂરું પાડે, ઉકેલો પૂરા પાડે અને દેશને આગળ લઈ જાય. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ અને એનડીએ 21 રાજ્યોમાં શાસન કરે છે, જે લોકકલ્યાણ અને આપણા દેશની સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છે.
1: ભારત કી જનતા કહ રહી હૈ કે હમે પીડ ચાહીએ, હમે કેમ નહીં સોલ્યુશન્સ ચાહીએ, હમે રાષ્ટ્ર નીતિ વાલી રાજનીતિ ચાહીએ. સાથીઓ, આજ પૂરા કા પૂરા દેશ ભાજપા કી રાષ્ટ્ર નીતિ કે સાથ કદમ સે કદમ મિલાકર ચલ રહા હૈ. ઓર કર્ણાટકા તો હમેશા સે હી બીજેપી કે લિયે ઉર્જા કા કેન્દ્ર રહા હૈ.
0: કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ આરોપ લગાવ્યો કે સંસદમાં મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરનારા નારી વંદન સમાધાન બિલ સામે મતદાન કરીને મહિલાઓ સાથે દગો કર્યો છે. પ્રધાનમંત્રીએ લોકોને રાષ્ટ્રીય વિકાસ માટે કામ કરવા અને અમેરિકા ઈરાન યુદ્ધ જેવા ભૂરાજકીય વિકાસ દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે એક થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આજે સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂરા થવાના અવસરે સોમનાથ જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહમાં ભાગ લીધો. તેમણે આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું પણ ઉદ્ઘાટન કર્યું.
1: યે શહેર સોફ્ટવેર ઓર સર્વિસિસ કે લિયે દુનિયાભરમાં જાના જાતા હૈ, લેકિન ભારત કી સાંસ્કૃતિક પહેચાન, સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિક ચેતના કો ભી ઇસ શહેરને નઈ ઊંચાઈ દી હૈ. ધ્યાન પ્રાણાયામ ભારત કે સંસ્કારો કા અભિન્ન હિસ્સા રહે હૈ. આ દુનિયા ભર કે લોગ ભારત કે ઇન આધ્યાત્મિક સંસ્કારો સે પ્રભાવિત હૈ.
0: શ્રી મોદી આજે હૈદરાબાદમાં લગભગ 9,400 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. તેઓ 3,175 કરોડ રૂપિયાથી વધુના કુલ પ્રોજેક્ટ્સ ખર્ચે હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોર પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના 4 માર્ગીય બાંધકામનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું પણ ઉદઘાટન કરશે. શ્રી મોદી હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા સિંધુ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી મોદી આજે રાત્રે જામનગર આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે શ્રી મોદી સવારે સોમનાથ જશે અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભામાં સંબોધન કરશે. તેઓ સરદારધામ પરિસરની પણ મુલાકાત લેશે. ગુજરાતમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈને શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. ચેન્નાઈમાં તમિલ અગાઉ વેત્રી કઝગમ ટીવી કેના વડા સી જોસેફ વિજયે આજે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે 9 મંત્રીઓએ પણ શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને તમિળ ફિલ્મ ઉદ્યોગના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિજયને 234 સભ્યોના ગૃહમાં 120 ચૂંટાયેલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. લોકભવનની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યપાલે શ્રી વિજયને બુધવાર 13 મે અથવા તે પહેલા વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શ્રી વિજયના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ટીવીકેના વડા સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રીના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી દિસાનાયકે કહ્યું કે શ્રીલંકા અને તામિલનાડુ ઇતિહાસ, સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિકતા અને પેઢી દર પેઢી લોકો વચ્ચેના સંબંધો દ્વારા જોડાયેલા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફે ગઈકાલે મિયામીમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંગે વાતચીત કરી. બેઠક દરમિયાન બંને પક્ષોએ ઈરાન સાથે કરાર કરવા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. અગાઉ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાયેલી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કોઈ પરિણામ આપી શક્યો ન હતો અને પાકિસ્તાન દ્વારા યોજાયેલી ચર્ચા પછી વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાયો નહીંથી. બીજી બાજુ કતાર કતારીઓને ઈરાન સાથે વાટાઘાટોમાં ખાસ અસરકારક ગણાવતા અમેરિકન અધિકારીઓ સાથે મધ્યસ્થી કરવા માટે પડદા પાછળ શાંતિથી કામ કરી રહ્યું છે. ઇઝરાયેલે લેબેનોન પર અવિરત બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ગઈકાલના હુમલામાં લગભગ 24 લોકો માર્યા ગયા હતા. દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલી હવાઈ અને બોમ્બમારાના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. ઇઝરાયેલે શનિવારે દક્ષિણ લેબેનોનના 9 શહેરો અને ગામડાઓ માટે ખાલી કરાવવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ દક્ષિણના અનેક વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી કાળઝાળ ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 4-5 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક સ્થળોએ રાત્રે પણ ગરમી

0: સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. શાંઘાઈમાં રમાઈ રહેલી વિશ્વકપ તીરંદાજીના સ્ટેજ 2માં ભારતીય મહિલા રિકર્વ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો છે. દીપિકા કુમારી, અંકિતા ભગત અને કુમકુમ મહોળની રિકર્વ ટીમે રોમાંચક ફાઇનલમાં યજમાન ચીનને 5-4થી પરાજય આપ્યો હતો. અગાઉ ભારતે સેમીફાઇનલમાં 10 વખતના ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને પરાજય આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લેઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ પ્રસ્તુત હૈ ફૌજી દોસ્તો કે લિયે કાર્યક્રમ જય ભારતી.

હવે ગાયક કલાકાર મુકેશના સ્વરમાં કમર જલાલાબાદીની રચના સાંભળીએ છલિયા ફિલ્મના ગીતમાં, સંગીત શંકર જયકિશનનું.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. હવે શૈલેન્દ્રની રચના, ગાયક કલાકાર મુકેશના સ્વરમાં શંકર જયકિશનના સંગીત સાથે સાંભળીએ કન્હૈયા ફિલ્મનું આ ગીત.

કાર્યક્રમના અંતમાં ગાયક કલાકાર યેસુદાસના સ્વરમાં રવિન્દ્ર જૈનની રચના સાંભળીએ. ગાયક કલાક માફ કરશો, નૈયા ફિલ્મના ગીતમાં.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર યશુદાસના સ્વરમાં જવેન્દ્ર જૈનની રચના. ફિલ્મ હતી નૈયા. આ સાથે જ અહીં ફિલ્મ સંગીત સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે રજૂ કરીએ છીએ નાટક.

0: નાયલેવ ભવરથી છાપામાં મો ગલીને ડોળા કના કાયડા કરતા છે
1: કટકટ ની કર કટકટ ની કર અરે આ ચાઈલો નહીં નાખવા
0: હું કટકટ કરતી કટી આમ કેમ કોનું નહીં લખવાના મારું હું મુઈ છે જેવી કેમ નહીં લખો જાઓ હું તો ચાઈલી
1: રેખા જરા શાંતો થા આખરે તને થયું છે હું
0: હન્ને પાત હજુ પૂછો છો કે થયું છે હું ગાંડી થઈ ગઈ છું ગાંડી
1: ગાંડી અરે તું હાની ગાંડી તું તો પાગલ મા બાપ ની દહેલી દીકરી મને ગાંડો કર લાખે તેવી
0: હા મકુજે મારા મા બાપ પાગલ કરી કરીનો જેટલું અપમાન કરવું હોય એટલું રાત દાડો ટોણા મેણા મારવા અપમાન કરવું માકડું લખીને જ મને આ ઘરમાં લાવડા છે કેમ લો રામ રામ હવેથી આ ઘરને હું તો ચાઈલી
1: રેખા તું જાહે તો મારો હું થાહે આજે તું મને બોલવા હો નહીં દે
0: બોલો બોલો નહીં કોણ રોકે છે તમને તમારી લાંબી જીભડી હજુ હું બોલવાનું રાખેલું છે બાકી
1: એ કે હું જે કહેવા માંગુ છું તેનો તો હંમેશા અવળો જ અર્થ કરે મારી દરેક વાત તો ઉલટો જ અર્થ કરીને કચકચ કર્યા કરવાની ટેવ
0: હા હા હું કહું અક્કલની કજિયાખોર ના ના તમે એમ કહો છો કે મારો બધો વાત તમે તો દયા ડમરા તમે મારા મા બાપને એલફેલ કહ્યું જ નથી કેમ મને તો કઈ સંભળાયું જ નથી મને જ લાગતા આવડે છે તમે તો કજિયાથી હો જોજન દૂર તમારા માથે આખા ઘરનો બોજો ને મારે માથે તો કઈ બહાર જ નીમલે કેમ મેં જ ખર્ચા વધાર્યા
1: રેખા બાપલા હવે શાંત હોય શાંતિથી વિચાર કર એક એવી વાત નહીં મળે જે ખોટી હોય તારા મા બાપનું અપમાન કરનારો હું કોણ અને અપમાન કરીને જાઉં કા હું તો એટલું જ કહેતો હતો કે આ કાતિલ મોંઘવારીના દિવસોમાં
0: બસ બસ મૂંગારેવ તમે રોજની તો તો વિગ્રેટ ફૂકો ત્યારે મોંઘવારી કા મરી ગઈ
1: ચૂપ કર નહીં તો એક ડાબા હાથી પડે ને તો
0: લો મારો મારો કોણ અવાય છે મારે હારું ઢોલ પખાત ને નારી સૌ તાડન કે અધિકારી નીની તમે તો
1: એમ
0: દાઈજા ઉપર ડામની મૂકો ગાની ઉપર મીઠું ની બબરાવો આ ગા મારો છો ને તે જ કાતિલ છે હું આ દો દો વર તમારી હાથે કેચી કાયડા પણ હવે આ ઘરમાં એક દાડો મારથી તમારી હાથે જીવાય તેમ નથી
1: પણ મારાથી તારા વિના જીવી ની હકાય તેનું હું
0: એમ
1: હા હા એમ જ
0: હારું હારું પણ તમારા ઘરનું પાણી હોવે તો આરામ હું તો આજે જ ચાલી જવાની જો હું તો આજ ચાલી
1: હવે આમ આમ વિપરેલી વાઘણની જેમ આટાની માર આટાની માર જો એમ જ હોય ને તો હું ચાલી જવા આ ઘર છોડીને
0: ના તમે ક્યાં જહો આ તમારું ઘર તમારી ગૃહસ્થી જહે ને તો અભાગી રેખા જે આ ઘરની નોકરી છે ને તે જહે જેને આખો દાડો પરસેવો પાડીને કામ કરવું પડે ને તો હો એ જ રોજ મણમણની સાંભળવી પડે છે ને ત્યાં રેખા જહે
1: ઓહો જુઠ્ઠાણું કેટલું જુઠ્ઠાણું રેખા તારા મગજનું સ્ક્રૂ ઢીલું થઈ ગયું છે એટલું જ નહીં તારી આવી રોજ રોજ ની કટકટ ને કચકચ મને પાગલ બનાવી દે છે હું તને આ બધું સોભે છે
0: નથી સોભતું મકું જે નથી સોભતું એટલે તો કેવું છું કે મને જતા રહેવા દેવું મારા જેવી એક ગાંડીને ઘરમાં રાખીને તમે હું કામ ઉપાધી ઊભી કરો ઉતા

0: હલો બાબી, કેમ છો?
1: આવો દોસ્ત, આગ લાગી છે અહીં તો. એક બોમ્બાવાલાની જરૂર હતી.
2: નારદ મુનિ, અવારના પોરમાં કઈ કામ ધંધો છે કે નહીં? નીકળી પડ્યા તે.
0: બાબી, આ તમારા હાથની ચા પીધા વિના ચેન જ કા પડે છે?
2: આજે ચા બા કઈ નિમલે. કાતિલ મોંઘવારીમાં 5 રૂપિયાનું કપ પડે. જે કોઈ આવે ને એને એમ ચની પાયા કરાય.
1: રેખા, આ કોઈ નથી. અરે આ તો મારો જીગરજાન દોસ્ત છે. દોસ્ત
0: ભાઈ, આ ઠંડીની મોસમમાં પણ ગરમીનો પારો આટલો બધો ઊંચો કેમ છે? હે બાબી
2: દેહાઈજી, જો

0: ભલે તમે પ્રોફેસર મહેતાના જીગરજાન દોસ્તો, પણ દર વખતે આવી મજાક મસ્કરી હારી નીમલે. સાંભળી લો કે કમસે કમ મને તો એવી આદત નથી કે મજાકને માયના કરું, ભલે ને દિયર ભાભીનો નાતો હોય.
1: ઓ મારા વાલા ભાભી, આ તો તમે મને ભારોભાર અન્યાય કરો છો. અરે હું તમારા હમ ખાઈને કહું છું કે
0: મારા હમ કા ખાવની તમારી કોઈ હગલી ના
2: એકા જીભને સંભાળ નહીતર
0: ડોલ પખાડ ને ના કે તમે તો વોટમાં બોલતા જ નહીં હે કે
1: ભાભી ભાભી ઓકે મારી જે કઈ હોય તેના હમ ખાઈને કહું છું કે દર વખતની જેમ હું પણ આ વખતે હાચે હાચ મજાક નથી કરતો. ભાભી આજે હવારના પોરમાં એક સરસ મજાની ગઝલ લખાઈ ગઈ, બસ એ તમને જ પેલા સંભળાવવા દોડતો આવ્યો હોય પણ
0: ચૂલામાં જાય તમારી એક ગઝલ.
2: ના ના ચાલ વાંચી સંભળાવ મને, રેખાને એમાં હું હમજ પડવાની.
0: એમ કે
1: ભાભી અમારા દોસ્તનો ઉપલો માર ખાલી છે, તેથી તમને એવું સમજી બે હે તો એમાં નવાય હું.
0: મને મસ્કો નહીં મારો દેહાઈજી, ચાપલા નહીં થાવ ને વાંચી સંભળાવજો હું તમારી ગઝલ.
1: લ્યો તે સાંભળો. જોલે ચડ્યું મન પછી ઊંઘું નહીં, જોલે ચડ્યું મન પછી ઊંઘું નહીં, અરે કામ હારું કોઈ બી કર્યું નહીં, ઓટલા ડાપણના ડાળે હળવેડા, ઓટલા ડાપણના ડાળે હળવેડા, હાવ હાચું કોઈ પણ હમાયજું નહીં.
0: જોલે ચડ્યું મન પછી ઊંઘું નહીં. દેહાઈજી હોદી કરો કોઈ હગલી ને પણ નહીં જાઓ, જોજો પછી ની તો જોલે ચઢે મન કે ની તો નિંદર નહીં જહે.
2: ભૂલ ના કરતો એવી મારા દોસ્ત, આ દીકરી પરણીને હારે જાય ત્યારે વિદાય વેળાએ મા બાપ રડે છે આના માટે.
1: એટલા માટે કે મા બાપના મનમાં તોફાન ઉઠે કે આપણે તો આજ પૂરતું જ રડવાનું છે ને, પણ પેલો ઘોડે ચડીને આવેલો છે ને તે આખી જિંદગી ગદ્દા વેતરો કરતો કરતો આહો જ પાડા કરવાનો ને.
2: મારી જેમ કેમ, હવે માર ગોળી એની વાતને ને વાંચ આગળ.
1: ભાભી સાંભળો છો ને, એક હેરીમાં ઊભું સ્વપ્નું સરસ, પણ કોઈના ધ્યાનમાં આવ્યું નહીં. માણહાય ચેપર જોઈ છતાં, માણહાય ચેપર જોઈ છતાં ચૂપ થઈ બેરિયા કોઈ બોલ્યું નહીં. અરે કૂતરાની જેમ હો ભાગી ગયા કે માણે કોઈ પણ થોયબું નહીં,
2: કે માણે કોઈ પણ થોયબું નહીં. દુબારા દુબારા વાવા ડોક્ટર દેસાઈ, તમારી જ લખેલી છે ને આ ગઝલ?
1: એ હા વળી મરસ કે ઉઠીને લખી છે.
0: આ તમારી જેમ તફડંચી કરીને મોટા લેખક હોવાનો દમ કરવાની ટેવ નથી દેહાઈજી ને?
1: થેન્ક યુ, મેની મેની થેન્ક્સ ભાભી.
2: અરે દૂર થેન્ક્સ, આ ગઝલ તારી લખેલી નથી જ, અરે મેં વાંચી છે કુમારમાં, ને લેખક છે સુરતના પક્કા ગઝલકાર કવિ મનહરલાલ ચોકસી.
0: દેહાઈજી જોયા ને તમારા જીગરી દોસ્ત કેવા અદેખા, જસને બદલે જૂતિયા આપવામાં જ એકા.
1: ભાભી પણ તમે આજે આ રણચંડી નો વેહ કેમ ધારણ કર્યો?
0: રણચંડી? ઓ તમે હો દેહાઈ મને ઉતારી પાડવાની તૈયારી કરીને જ આવવા લાગો છો. કઈ નહીં, હું જેમ બને ને તેમ જલ્દી આ ઘર ખાલી કરી જવા માંગુ છું. રોજ રોજ ના મહાભારત થી તો મુક્તિ. ઉકલા, એ ઉકલા, એ આ મરી ગયો.
3: એ આવ્યો બહુજી,
0: એ આવ્યો બહુજી. જ્યારે જોઈ ને ત્યારે આ ઘરમાંથી ગાયબ. બહુજી વાળો મોટો કા મરી ગયેલો? હું તો
3: જીવતો જ છે બહુજી. હું કામ છે?
0: તારું માથું ફોડવાનું છે. જોયું ને દેખાયજી, જાણે એને કઈ ખબર જ નથી કે આ ઘરમાં હું ચાલી રહેલું છે. મૂરખ
2: રેખા, આજે તારા ભેજાનું ઠેકાણું નહીં રહ્યું. અરે નોકર પર આમ દાંત્યા કરવાથી હું લાભ? નોકરનો તો કોઈ વાંક નથી, વાંકતો ને હમજ. મહાભારતના કુરુક્ષેત્ર હમું જ માનવી માત્રનું જીવન છે, પછી તે હું હોઉં કે તું.
0: ચૂલામાં જાય તમારું તત્વજ્ઞાન, નોકરદાને ચડાવો ની, એ હું કેમ ગુનો કરે? ગુનો વાંક એ બધું કરવાનો ઈજારો તો મેં જ રાખેલો છે ને, મને છોડીને તો આ ઘરમાં કોઈ ગુનો કરતો જ નહીં લે, ને કરે ને તો તે ગુનો નહીં ગણાય. એટલે જ હવે હું કહું છું કે આ તમારા ઘરમાં કોઈ ગુનો કરનારું રહે જ નહીં. ની રહે ડોલ, ની રહે ભૂંગળ, કે ની રહે
1: ડોર.
0: દેહાઈજી ચૂપ રહેજો તમે તો. કહી દીધું છે ને કે મને મજાક બિલકુલ ગમતી નથી. એ હુખલા, મારા મોહાવે હું જોયા કરે છે? જા અંદરથી મારો બધો સામાન લઈ આવજો.
3: તમારો બધો સામાન? આ તમારો કયો અને કયો સાહેબનો?
0: ડાયલો ની થા, હું તને એટલે ખબર નથી કે માલી ને નોકર બે ફરખા છે ડફોડના સરદાર.
3: ના ના, કા માલિક ને કા હું, મોજી તમે હું ગમે તેમ બાપો છો.
2: હવે બાપ તો એ કા આવડે છે પૂરું એને?
1: કેમ મહેતા, તમને કાચું જ ખવડાવે છે કેમ?
0: એટલે જ લાલ ટામેટા જેવા છે કેમ?
1: ભાભી આ બધો સામાન બેઠે રહે ને એટલે હુકલો બિચારો.
0: હા ખબર છે, ચાલ હુકલા તું મારી પેટી કાઢજો, હું જાતે જ મારો બધો સામાન ગોઠવી લેમ.
3: પણ વોજી માનો તો એક વાત કેમ?
0: બસીમરની મૂર્ખા વારની લગાડ.
3: વોજી માલિક કઈ કહે તો બહુ ખોટું નહીં લગાડવું જોઈએ, ઘર સંસારમાં એવી ચળબળ તો રોજ જ થયા કરવાની. મારે ઘેર
1: હા અને ચળબળ થાય, અને જો માલકીન કઈ કહે તો માલિકે પણ ખોટું નહીં લગાડવું જોઈએ, કેમ ખરું ને હુકલા?
3: મારી જેમ જ તો.
0: દેહાઈને સંસાર માનવો નથી ને બીજાના સંસારમાં ડા પણ ડોળવું છે કેમ?
3: હાવ સાચી વાત કીધી તમે વહુજી, મારો તો અનુભવ બોલે છે.
0: ચૂપ મરની મૂર્ખા, મને ઉપદેશ આપવા બેઠો? મરે રે તું ને મરે રે એ સંસાર. જા જા તારું કામ કર.
3: સારું, મારે હું બહેના હિંગળા બહેને ભારે.
0: હું બોઈલો, હું બે કેમ
2: ને હું પાડો કેમ?
3: કઈ નહીં, હું તો આ ચાલ્યો અંદર.
1: ભાભી તમે એક મારી વાત માનો.
0: ના ના, હળી 70 વાર ના.
2: ડોક્ટર દેહાઈ તમારે વચમાં પડવા જેવું નહીં મળે, એનો સ્વભાવ જ.
0: હા મારો સ્વભાવ ખરાબ છે એટલે દો વરા તમારી હાથે ખેંચી કાઢ્યા કેમ?
1: દો વરા, અને છોતા ભાભીને એક રમકડી નહીં આપું.
0: દેહાઈ આવી ક્રૂર મજાક નહીં કરો, આ તમારા જેવા ને આ સમાજ બલવીને જો આંધણી કહેતો આવ્યો છે. કોઈ દળો કોઈ પુરુષને વાંધણો કહેવો છે ખરો કે?
3: લેવ વેવજી આ તમારે ટ્રંક ને આ એટેચી.
0: મુવા આ કોની પેટી લાવ્યો ને આ એટેચી? મૂરખ મર જા, મૂકી આવ ને લઈ આવ મારી કાળી પેટી.
1: કાળી પેટી?
0: હા હા કાળી પેટી. નવાઈ હે ના પામો છો દેહાઈ? તમે મરો જ છો ને એટલે અમારા બૈરાનું દુઃખ.
1: ઓ અરે ભાઈ મહેતા જરા કહેતો ખરો કે તેવી તે હું એલફેલ વાત કરી કે ભાભી આમ?
2: અરે દોસ્ત જાણી જોઈને મેં કંઈ જ કીધું નથી, આ મરણ તોલ મોંઘવારીમાં ખર્ચાની વાત નીકળી આવી એટલે મેં જરા ટકોર કરી કે તારા મા બાપના જમાનામાં આટલી મોંઘવારી નહીં હોતી, માટે ખર્ચ કરતા જરા હાથ બાંધેલા રાખ. એમાં મેં હું અપમાન કરી નાખ્યું એના મા બાપનું કે એનું?
0: એમ કે હું તમે નહીં કહેલું હતું કે બજાર જાય તો જોઈતી નહીં જોઈતી વસ્તુ લાવવાની બંધ કર, ઉધાર તો લાવવાનું જ નહીં. કેટલી હાડી લીધી છે અત્યાર સુધીમાં ઉધાર? લે આ 10,000 નું બિલ, એ કોણ આપવાનું? તારો બાપ. જા જઈને લઈ આવ તારા બાપ પાસેથી.
1: શાંતમ પાપમ શાંતમ પાપમ. મિસ્ટર મહેતા છેલ્લા 5 વર્ષથી હું ભાભીના સ્વભાવથી પરિચિત છું, બીટ મારવા તૈયાર છું બીટ. અરે ભાભીના હમ ખાઈને કહું છું કે ભાભી જેવી સહનશીલ અને નેક નારી મેં જોઈ નથી. આ તેજ કઈ લપન છપન કર્યા હે, નહીતર ભાભી આમ આ હું તો આ ચાલી એવા છેલ્લે પાટલે.
2: તું જ પૂછ ને.
1: કેમ એમને હું કરવા પૂછું? તને કહેતા ડર લાગે છે કેમ?
0: જુઓ ડોક્ટર દેહાઈ, હું એક વાત ચોખ્ખી કહી દઉં કે હવે કોઈ ચર્ચાની જરૂર નહીં મળે. હું કઈ નલની કીકલી નહીં મળે કે દૂધ પીતી ઢીંગલી હો નથી કે તમારી આવી ફોસલામણી વાતમાં ફસાઈ જાઉં. હું તો આ ઘર છોડીને જવાની ને જવાની જ, ને મારા ગયા પછી લેજો હાથમાં હાવણની, ને નિરાંતે બંને ભેગા મળીને ગાયા કરજો મરસિયા, હાય હાય કરજો.
1: હાવણી તો હું માળા હો લે પણ હે ભાભી, આ તમારી ગેરહાજરીમાં જ પ્રોફેસર સાહેબને તમારી મહત્તા સમજા હે.
2: મહત્તા તો આજે કા નથી સમજાતી.
1: મહત્તા નહીં, મહત્વ. મહિલાનું મહત્વ મહિલા શૂન્ય ઘરમાં જ સમજાય. બસ ભાભી, તમે માત્ર એક અઠવાડિયું પિયર ચાલી જ જાઓ. જહો ને તો આ ઘરમાં ઘુવડો બોલતા થઈ જશે, ઘુવડો. અને પ્રોફેસર સાહેબ બજારમાં ભટકતા થઈ જશે.
0: એ બજારમાં ભટકે કે ઘરમાં ગોંધાઈ રહે, મારે હવે એની હાથે હું લેવા દેવા. માની જ લેજો કે આ ઘર પૂરતી તો હું મરી જ ગઈ છું. ઉકલા, ઓ ઉકલા, કા મરી ગયો?
3: એ આવતો જ છું. બાપરે, વોજી આ તમારી પેઢી તો બહુ ભારી
0: દમ નીકળે છે ની મૂર્ખા, એમાં હોના ચાંદીની બંગડી નથી ભરેલી, ખાલી લુગડા છે લુગડા, એમાં ભારે નો લાગે. જા એક ટાંગો ભાડે લઈ આવ આરસુના પીર.
3: ટાંગો કેવો?
0: ઘોડાની જગ્યાએ તને જોડાય ને તેવો. જા અહીંથી, બોલ લપલપ ની કર.
1: ભાભી ક્યાં કહે, આનું નામ જ મજાક. હા, એ જ નામ પર ગુસ્સો ભૂલી જાવ ને ભાભી. જુઓ, ક્રોધ કરો હારો નહીં મળે. એ જેના પર ક્રોધ કરીએ તેના કરતા જાતને જ વધુ બાળે છે.
3: વહુજી, આ તો ખેત ચરે ખર ને માર ખાયા કુંભર, એના જેવું તમે તો કરો છો.
2: એ ખર ગધેડો હું કેમ? હવે બહુ ડાયલો ની થાની નહીતર એક.
0: જા જા જલ્દી ને લઈ આવ ટાંગો.
3: ટાંગો કે હિગ્રામ?
0: ચૂપ મર ને હું કેવું તેમ કર.
2: તો રેખા, તું હાચે મત જતી રહેવાની.
0: હા હા હાચે મત, એક વાર ની હળી 70 વાર.
1: હું તો આ ચાલી
0: દેહાઈજી, તમને કેટલી વાર કહ્યું ને કે મને મજાક બિલકુલ પસંદ નથી.
2: જરા વિચાર તો કર રેખા, તું આમ એકાએક ચાલી જહ ને તો લોકો હું કહે, દુનિયા હું કહે, અને મારી ઇજ્જત આબરૂનું હું.
0: જા કોઈને મારી ઇજ્જત આબરૂની પડેલી ની હોય, તમારે હું કરવા હારું કોઈની આબરૂની પરવા કરવી જોઈએ? તમને તમારી આબરૂ વાલી હોય તો આપી દેવ ને રાજીનામું ને ચાલી જાઓ હિમાલય. મોંઘવારીમાં ખરાચો છો કર, તારા મા બાપ ની જેમ કરકસરથી જીવતા હિક, રોજ રોજ ની તમારી આ ભાગવત કથા ને કચકચ. 500 રૂપિયા નો પગાર તમારો, ને રૂઆપ તો જાણે બાપ લાખ ચલી નો.
2: રેખા, તારે રૂઆપ મારવો હોય તો માર, તો મને ટ્યુશન મળ્યા પછી.
0: ટ્યુશન કાથી મળવાના તમારા જેવા પોચ્યા ને? પણ તમારા પણ પણના પણ થી થાકી અહીં કઈ બલા રાત ને રહેવું છે? હું તો આ ચાઈલી.
1: ભાઈ તમે બંને કર્યા કરો કચકચ, લ્યો હું તો આ ચાઈલો.
0: ના ના, તમે હું કામ ચાલ્યા રેજો ની તમારા દોસ્ત ની હાથે, હું તો આ ચાઈલ.
4: પ્રોફેસર મહેતા છે કે?
0: હું છે. અહા, તાર છે, લાવો જો.
4: અહી સહી કરી આપો ને બેન.
0: સહી? એ હમણો છો કે? આવો ને સહી કરીને લઈ લો તમારો તાર. એ કોનો તાર છે? વાંચો ની જલ્દી.
2: મારો તાર છે.
0: એ તો ખબર છે, પણ
2: તારે નું હું કામ છે? તું તો
0: મારે કેમ કામ ની હોય? હજુ હું કઈ તમારી છેક મોટી નથી ગઈ. દેહાઈજી જરાક વાંચી આપો ની.
1: ભાભી, વંકાયેલો ને વંડેલો મરદ બંને હરખા. ભાભી, અંગ્રેજી લખતા વાંચતા શીખી જાઓ, નહીતર આ પ્રોફેસર બચ્ચો કોક દાડો મેડમ લાવી બેહે.
0: હું જીવતી બેઠેલી છું તો હું દી મેડમ લાવી તો જોઈ. તમે હો વાયડા નહીં થાવ, ચલો જલ્દી કેવ તારમાં છે હું
1: જુઓ મજાક ની સમજો ને
0: ની બાપા ની જલ્દી કેવ ની
1: ભાભી ખૂબ જ સરસ ખબર છે જાણીને ગેલા નહીં થઈ જતા પણ પેલા જરા મીઠાઈ મંગાવો ચાલો
0: અરે બાપલા તારમાં હું છે તે તો કેવ
1: કહી દઉં મહેતા અરે પ્રોફેસર મહેતાના હુરતની કોલેજમાં પ્રિન્સિપલની જગ્યા માટે રૂબરૂ બોલાવ્યા છે આજને આજ
0: તે તાર કરીને બોલાવ્યા
1: હા તાર કરીને અને તે હો એક્સપ્રેસ મામૂલી વાત ન કહેવાય ભાભી મીઠાઈ વેચો મીઠાઈ
0: તમે હું મારા ભાઈ પહેલા પ્રિન્સિપલ થવા તો દેવ હસ પ્રિન્સિપલ થાય તો રોજ રોજ ને આ કચકચ તો મોટે આજે અની ખુશામત કરવાની ને કાલે પેલાની કરવાની ને આજે અની તાણને કાલે પેલાની
2: આચાર્ય થવાનો સવાલ જ કાં છે હું મુલાકાત માટે જવાનો જ નથી પ્રોફેસર થઈને તો આ તારી ભાભીને જેમ તેમ વેઠી રહ્યો છું અરે પ્રિન્સિપલ થતા તો કોણ જાણે આ ઘરનું હું થઈ જાય અને જેની પત્ની દોસ્તોની હામે હવાર હાંજ પ્રિન્સિપલનો ઉધડો લેતી હોય ને તેવા પ્રિન્સિપલની કિંમત પણ હું રે આબરૂ પણ હું રે
0: જો દેહાઈજી મને આ જ વાત ખટકે છે ખરાબ લાગે છે એક તો મારા મા બાપને એલફેલ કહેવાનું ને ઉપરથી મને હો ધમકાવી ને પછી પાછા પણ જવા દેવ એ વાત મારી હાથે તો આખી જિંદગી ઝઘડવાની પડેલી છે પણ પેલા મુલાકાત તો આપી આવો
2: ના ના મારે નથી જવું
0: કેમ નથી જવું
2: બસ એમ જ
0: પણ કઈ કારણ
2: કારણ હું માની લે કે પ્રિન્સિપલનો ભાર વહેવાની મારામાં શક્તિ જ નથી
0: જુઓ દેહાઈજી તમે જ કેવ કોઈને હો ગુસ્સો આવે કે નહીં મને હેરાન કરવાની જ શક્તિ છે કેમ જો તમારે મુલાકાત આપવા જવાનું છે ને જવાનું જ છે
2: હવે જવાનો પણ કેવી રીતે આવતીકાલે 9 વાગે મુલાકાત છે ને હજુ તો કોઈ તૈયારીઓ નથી કરી
0: એમાં હું મોટી વાત જાઓ તમે નહીં લેવ પછી કપડાં બદલી લેવ હું હમણાં તમારો સામાન તૈયાર કરી દેવ તમે મને સમજો છો હું અને ગાડી નહીં હોય ને તો હો વાંધો નહીં ટાંગો કરીને વલહાડ સ્ટેશને પહોંચી જાઓ ત્યાંથી કોઈ ને કોઈ ગાડી તો મળી જ રહે જાઓ આવો અવસર જીવનમાં ઘડીએ ઘડીએ નથી આવતો હું
1: પ્રોફેસર મહેતા ભાભી ઠીક કહી રહ્યા છો આ વખતે તો તારે ભાભીની વાત માનવી જ પડશે મિસ્ટર મહેતા આ ભાભીની પ્રત્યેક વાતને ઉડાવી દેવાની તમારી આદત સારી નહીં મળે
2: તમે હો એના થઈ ગયા ભાભીને દિયર હું કરું પણ રેખા હું ફરીથી કહી દઉં છું કે
0: કહેવાનું પછી પહેલા જવાની જલ્દી તૈયારી કરો ઓ ઉખલા ઓ ઉખલા કામ મરી ગયો
5: એ આવ્યો બહુજે
0: અરે ગધેડા તું હજુ સુધી ટાંગો લેવા ગયો જ નથી મૂરખ મેં તને ક્યારનું કહ્યું ને કે ટાંગો લઈ આવ
3: હમણાં લાવ બહુજી પણ એક ટાંગો લાવો કે બે
0: ગધેડા મજાક કરે છે જા પહેલા મારી આ પેટી અંદર મૂકી આવ ને સાહેબની અટેચી લઈ આવજો
1: ભાભી આ તમારો નોકર પણ તમારા જેવો અક્કલવાળો છે
2: અરે એના કરતા ઉપલામાં અક્કલ વધારે છે હું દેહાઈ
0: તો પડી રહ્યો નહીં એની હાથે
1: ભાભી
0: ભાઈડો મારો સબલો જેવો છે કે
3: વોજી હવે જલ્દી ટાંગો લઈ આવ ને
0: હા હા જા સરસ મજાનો પાણીદાર ઘોડો હોય ને તેવો ટાંગો લઈ આવ અહીંયા અહીંયા લે આ 5 રૂપિયા પાછો આવે ને ત્યારે 5 રૂપિયાનું દહીં લેતો આવજે
3: સારું
0: આ જરાક દહીં ખાઈને જાય તો
1: હા હા ભાભી પાકા કેળાને દહીંનું રાયતું
2: ના દેહાઈ ના કાચા કેળાનું રાયતું અહીં કઈ બલા રાતને પ્રિન્સિપલ થવું છે
1: કેમ ભાઈ
2: આ તારી કટકટિયાણ કચકચિયાણ ભાભી બકબા કચકચ કરીને મારું મગજ બગાડ્યા કરે તો એ બગડેલા મગજવાળા આચાર્યનો ફજે તો થાય કે નહીં
0: મારો માયરા કરો વાક બહારનો મૂડ માર તોબા તમારાથી તો જાઓ બાપલા જાઓ હું હારી ને તમે જીતા બસ હવેથી ની બકબક ને ની કચકચ આ મારી પ્રતિજ્ઞા
1: મિસ્ટર મહેતા તમે હો પ્રતિજ્ઞા કરો તો કે હવેથી નો ટોણો મેણા
0: ને માર હે ને તો હું તો આ ચાલી.
2: ના ના એમ નહીં, હું તો આ ચાલી.
1: બાબે અલો અલી આવી ગયા રાહ પર. આ ઢોર ને ખીલાવી ના ચાલ્યું નહી.
2: એટલે હું ઢોર છું?
0: ત્યારે હું ઢોર?
1: ના રે ના, બંને તમે બંને તો એકબીજાને ખીલા બંધાયેલા છો, બે પગા પ્રાણી.
2: ના ના દેહાય ના, બે પગા ની ચો પગા પ્રાણી.
6: હમણાં આપ સાંભળી રહ્યા હતા નાટક હું તો આ ચાયલી. લેખન હકુમત દેસાઈ, નિર્માણ આમ્રપાલી દેસાઈ. ભાગ લેનાર કલાકાર હતા હિના મિસ્ત્રી, કશ્યપ જોશી, પ્રિતેશ શુક્લ, હિમાંશુ મિસ્ત્રી.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ગઝલ કાર્યક્રમમાં. પ્રથમ નૂહ નારવીની રચના સાંભળીએ ગાયક કલાકાર પંકજ ઉદાસના સ્વરમાં.

0: માલિની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: હવે અહમદ ફરાઝની રચના સાંભળીએ, ગાયક કલાકાર ગુલામ અલીના સ્વરમાં.

0: શાલિની ભાર નઈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો હિન્દી ગઝલ. હવે સાંભળીએ ગાયક કલાકાર અનુપ જલોટાને.

મિત્રો, આ સાથે જ અહીં હિન્દી ગઝલનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો.

ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી નિર્માણ સુધીર દત્તા પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો

સમીકરણો બદલી નાખે. શું કોઈની પાયલમાં એવી જણકાર કે એવો જાદુ હોઈ શકે જે એક આખી પેઢીને નાચવા માટે મજબૂર કરી દે? સામાન્ય રીતે કલાકારો પાત્ર ભજવતા હોય છે, પણ આજે જેમના વિશે મારે વાત કરવી છે તેમણે કલાને જીવી બતાવી છે. જેમની અદામાં ગ્રેસ છે, જેમના અભિનયમાં ગંભીરતા છે અને જેમના નૃત્યમાં નવીનતા છે. ભારતીય સિનેમાની એ મોહિની જેણે પોતાની પ્રતિભાથી સાબિત કર્યું કે સુંદરતા અને સંઘર્ષ જ્યારે એક થાય ત્યારે માધુરી દીક્ષિત નામનો પર્યાય બને છે. માધુરી દીક્ષિત એટલે બોલિવૂડની સૌથી લાડકી અને પ્રતિભાશાળી અભિનેત્રી, તેજાબની એક બિંદાસ યુવતી હોય કે દેવદાસની ત્યાગમૂર્તિ ચંદ્રમુખી, કે પછી ગુલાબ ગેંગની લડાયક નારી, તેમણે દરેક પાત્રમાં પોતાનો જીવ રેડ્યો છે. તો ચાલો આજે તેમની સિનેમાની સફરમાં લટાર મારીએ. 15 મે 1967 ના રોજ જન્મેલા માધુરીજીને માત્ર 3 વર્ષની ઉંમરથી જ ડાન્સ પ્રત્યે અનેરો લગાવ હતો. 8 વર્ષની ઉંમરે માધુરીજીએ કથક ડાન્સ શીખવાનું શરૂ કર્યું. માધુરીજી મુંબઈની ડિવાઇન ચાઇલ્ડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા અને સાથે સાથે ડાન્સ અને ડ્રામામાં પણ ભાગ લેતા. એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવતા માધુરીજીને માઇક્રોબાયોલોજિસ્ટ બનવું હતું, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. માધુરીજીની મોટી બહેનની બહેનપણીના પપ્પા રાજશ્રી પ્રોડક્શનમાં કામ કરતા હતા. એ સમયે રાજશ્રી પ્રોડક્શન ફિલ્મ અબોધમાં નવી યુવતીને કાસ્ટ કરવા માંગતા હતા. મોટી બહેને બહેનપણી સાથેની વાતમાં નાની બહેન માધુરીનું નામ સજેસ્ટ કર્યું. બહેનપણીને આ વાત ગમી અને તેણે પોતાના ઘરમાં કહી અને રાજશ્રી પ્રોડક્શન સુધી માધુરીજીનું નામ પહોંચી ગયું. એ સમયે માધુરીજીએ 12મા ધોરણની પરીક્ષા આપી હતી અને અત્યારે જેમ ચાલી રહ્યું છે ને તેમ વેકેશન જ ચાલતું હતું. એક દિવસ અચાનક રાજશ્રી પ્રોડક્શનની કાસ્ટિંગ ટીમ માધુરીજીના ઘરે આવી ગઈ. પ્રોડક્શન ટીમનો આગ્રહ હતો કે માધુરીજી જ આ ફિલ્મમાં કામ કરે અને તેમણે મહા મહેનતે પરિવારને સમજાવ્યા, મનાવ્યા અને અંતે માધુરીજીનો પરિવાર આ બાબતે માની ગયો. માધુરીજીએ એ સમયે ફિલ્મ તો સાઇન કરી, પરંતુ ત્યારે તેમને એક્ટ્રેસ બનવું ન હતું. ફિલ્મનું શૂટિંગ વેકેશનમાં જ પૂરું થયું. ત્યારબાદ માધુરીજીએ સાથે કોલેજમાં એડમિશન લીધું. આ સમયે માધુરીજીની ઉંમર માત્ર 17 વર્ષની હતી. માધુરીજીની કોલેજ તો શરૂ થઈ ગઈ હતી. એ જ સમયગાળા દરમિયાન ફિલ્મ અબોધ રિલીઝ થઈ. ફિલ્મ તો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, પરંતુ ફિલ્મમાં ગૌરીનો રોલ પ્લે કરનાર માધુરીજી બી ટાઉનમાં અનેક ફિલ્મ મેકર્સના ધ્યાનમાં આવી ગયા અને આ જ કારણથી માધુરીજીને પણ ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા જાગી. એ જ કારણથી તેમણે 6 જ મહિનાની અંદર કોલેજ છોડી દીધી અને ફિલ્મો પર ફોકસ કરવાનું શરૂ કર્યું. તો શું યુવા મિત્રો, તમે જાણો છો કે માધુરીજીએ એક ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે? એ ગુજરાતી ફિલ્મનું નામ તમે જાણો છો? આ પ્રશ્નનો ઉત્તર આપણે જાણીશું પણ આ નાનકડા મ્યુઝિકલ બ્રેક બાદ. તો ચાલો માણીએ ફિલ્મ હમ આપકે હૈ કૌનનું ગીત માઈની માઈ, જેને સ્વરબદ્ધ કર્યું છે લતા મંગેશકરે, તેનું લેખન કર્યું છે દેવ કોહલીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે રામ લક્ષ્મણે. માણીએ આ સુંદર ગીત અને આ ગીત બાદ હું તમને જણાવીશ કે કઈ ગુજરાતી ફિલ્મમાં માધુરીજીએ અભિનય કર્યો હતો.

0: યુવા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ માધુરીજીની ફિલ્મી સફર વિશે. અને સંગીતમય વિરામ પહેલા મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે માધુરીજીએ કઈ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું, તો ચાલો તેના વિશે જાણીએ. બોલિવૂડના ટોચના શિખરે પહોંચતા પહેલા માધુરીજીએ પણ સંઘર્ષના દિવસો જોયા હતા. આ એ સમય હતો જ્યારે તેઓ પોતાની ઓળખ બનાવવા માટે મથતા હતા. 1989માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રમાં માધુરીજીએ એક નાનકડી પણ યાદગાર ભૂમિકા ભજવી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે આજે કરોડો લોકોના દિલો પર રાજ કરતા આ અભિનેત્રી પોતાની કારકિર્દીના પ્રારંભિક તબક્કે પ્રાદેશિક સિનેમામાં પણ પોતાની હાજરી
1: ગીત માધુરીજી પર ફિલ્માવવામાં આવ્યું છે. માધુરીજીની જે નજાકત અને નૃત્ય શૈલી જોવા મળે છે તે જ તેમની ભવિષ્યની સફળતાનો પાયો બની હતી. લોકગીતના ઢાળ પર આધારિત આ ગીતમાં તેમના ચહેરાના હાવભાવ અને ડાન્સ સ્ટેપ્સ એ સાબિતી આપે છે કે તેઓ જન્મજાત કલાકાર છે. એક ગુજરાતી ગીતમાં તેમની આ અદાકારી જોવી એ ગુજરાતના પ્રેક્ષકો માટે મોટી વાત છે. માધુરીજીની આ ગુજરાતી ફિલ્મની સફર એ વાતની પ્રતીતિ કરાવે છે કે કલાને ભાષાના બંધન નડતા નથી. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જેવી પૌરાણિક ફિલ્મમાં કામ કર્યા બાદ તેમણે ક્યારેય પાછું વાળીને નથી જોયું. એક ગુજરાતી ગીતના તાલે ઝૂમનારી એ યુવતી આગળ જતા ભારતીય સિનેમાની ધક ધક ગર્લ બની. આજે જ્યારે આપણે તેમની સિનેમાની સફરની વાત કરીએ છીએ ત્યારે આ ગુજરાતી કનેક્શન તેમની સફરનું એક અત્યંત મહત્વનું સંભારણું બની રહે છે. માધુરીજીની સફળતા પાછળ તેમના મેનેજર રિક્કુ રાકેશ નાથની દીર્ઘદ્રષ્ટિનો મોટો હાથ હતો. રાજશ્રી પ્રોડક્શનની ઓફિસમાં થયેલી એક સામાન્ય મુલાકાત માધુરીજીના જીવનની સૌથી મોટી તક બની ગઈ, જ્યારે નિર્દેશક એન ચંદ્રાએ અનિલ કપૂરની સામે એક નવી હિરોઈનની શોધની વાત કરી. એ સમયે રિક્કુએ તુરંત જ માધુરીજીની તસવીર બતાવી. જોકે એન ચંદ્રા માત્ર સુંદરતાથી સંતોષાય તેવા ન હતા, તેમને ટેલેન્ટ જોઈતી હતી. માટે માધુરીજીએ તેમની ડેબ્યુ ફિલ્મ અબોધમાં જે જીવંત અભિનય કર્યો હતો તેના અમુક સીન્સ પણ માધુરીજીએ એન ચંદ્રાને મુલાકાત કરતી વેળાએ દેખાડ્યા. એન ચંદ્રા પ્રભાવિત થઈ ગયા અને તેમણે તુરંત જ ફિલ્મ તેજાબ માટે માધુરીજીને સાઈન કર્યા. નવેમ્બર 1988માં જ્યારે તેજાબ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ભારતીય સિનેમામાં એક નવો ઇતિહાસ રચાયો. ફિલ્મનું ગીત 1 2 3 એવું તો લોકપ્રિય થયું કે ગલીએ ગલીએ માત્ર મોહિનીના નામની જ ચર્ચા થતી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ અને દેશ આખો માધુરીજીના ડાન્સ પાછળ પાગલ હતો ત્યારે માધુરીજી પોતે ભારતમાં ન હતા. તે તો પોતાના ભાઈ બહેનને મળવા માટે વિદેશમાં ગયા હતા. જ્યારે તેઓ મુંબઈ પરત ફર્યા અને એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે એરપોર્ટ પર ઉમટેલી ભીડ અને ઓટોગ્રાફ માટે પડાપડી કરતા ચાહકોને જોઈને માધુરીજીને અહેસાસ થયો કે તેઓ રાતોરાત સુપરસ્ટાર બની ગયા છે. તેજાબની સફળતા બાદ માધુરીજીએ એક બાદ એક નવા સીમાંકનો હાંસલ કર્યા. એ સમય એવો હતો કે કોલેજ જતી પેઢીના યુવાનોના રૂમમાં માધુરીજીના પોસ્ટર્સ હોવા એ એક અલગ જ ક્રેઝ બની ગયો હતો. લોકો માત્ર તેમના અભિનયના જ નહીં પણ તેમની હસવાની અદા અને તેમના ગ્રેસના પણ દીવાના હતા. એક પછી એક હિટ ફિલ્મો આપીને તેમણે પોતાની અભિનયની પ્રતિભાને સાબિત કરી હતી. તો યુવા મિત્રો, શું તમને ખબર છે કે માધુરીજીના થનાર પતિને એ બાબતનો ખ્યાલ જ ન હતો કે માધુરીજી આટલા મોટા એક્ટ્રેસ છે? આવું કેમ એ પ્રસંગ હું તમને જણાવીશ, પણ એક નાનકડા મ્યુઝિકલ બ્રેક બાદ. તો ચાલો માણીએ ફિલ્મ તેજાબનું જ ગીત 1 2 3, જેને સ્વરબદ્ધ કર્યું છે અલકા યાજ્ઞિકે, તેને સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને તેનું લેખન કર્યું છે જાવેદ અખ્તરે. અને આ ગીત બાદ આપણે જાણીશું કે તેમના થનાર પતિને કેમ એ બાબતનો ખ્યાલ જ ન હતો કે માધુરીજી સુપરસ્ટાર છે. તો ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ માધુરીજીની ફિલ્મની સફર વિશે, અને સંગીતમય વિરામ પહેલા મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે શા માટે તેમના થનાર પતિને એ બાબતનો ખ્યાલ જ ન હતો કે માધુરીજી સુપરસ્ટાર છે. ચાલો તેના વિશે જાણીએ. વર્ષ 1992 રિલીઝ થયેલી ફિલ્મ બેટાના ગીત ધકધકના કારણે આખા દેશમાં માધુરીજીને એક નવી જ લોકપ્રિયતા મળી. એ જ કારણે માધુરીજી કાયમને માટે ધકધક ગર્લ તરીકે ઓળખાવા લાગ્યા. તેમની લોકપ્રિયતાનો અંદાજે વાત પરથી લગાવી શકાય કે વર્ષ 1994ની બ્લોકબસ્ટર ફિલ્મ હમ આપકે હૈ કોન માટે તેમને 2.75 કરોડ રૂપિયા ફી મળી હતી, જે તે સમયના મુખ્ય અભિનેતા સલમાન ખાન કરતા અનેક ગણી વધારે હતી. 100 કરોડનો બિઝનેસ કરનારી ભારતની આ ફિલ્મની સાથે માધુરીજી 90ના દાયકાના સૌથી મોંઘા અને સફળ અભિનેત્રી સાબિત થયા હતા. જ્યારે માધુરીજી કરિયરના શિખર પર હતા ત્યારે 1999માં એક કૌટુંબિક મુલાકાત દરમિયાન તેમની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો. અમેરિકા ખાતે ડોક્ટર શ્રીરામ નેને સાથે તેમની મુલાકાત કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી ન હતી. રસપ્રદ વાત એ છે કે ડોક્ટર નેને, જે કેલિફોર્નિયામાં કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન હતા, તેમને માધુરીજીના સ્ટારડમ વિશે કશી જ જાણ ન હતી. બંને પરિવારોની સંમતિ અને એકબીજાને સમજ્યા બાદ 1999માં લોસ એન્જલસ ખાતે અત્યંત સાદગીથી માધુરીજી લગ્નના બંધનમાં બંધાયા. ડોક્ટર નેને તેમને એક સેલિબ્રિટી તરીકે નહીં પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે ચાહતા હતા. લગ્નની હા પાડ્યા સુધી ડોક્ટર નેને માધુરીજીની એક પણ ફિલ્મ જોઈ ન હતી, અને તેમને અંદાજ પણ ન હતો કે તેઓ ભારતમાં કેટલા મોટા અભિનેત્રી છે. લગ્ન પછી જ્યારે તેમને સત્ય ખબર પડી ત્યારે તેમના માટે એક સુખદ આશ્ચર્ય જેવું હતું. માધુરીજીનું આ પ્રકરણ દર્શાવે છે કે સાચો પ્રેમ પ્રસિદ્ધિનો મોહતાજ નથી. યુવા મિત્રો, માધુરીજીએ ફિલ્મ દેવદાસમાં કરેલો અભિનય અને નૃત્ય આજે પણ અનેક લોકોના દિલમાં અનેરું સ્થાન ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે માધુરીજી ફિલ્મ દેવદાસમાં કામ કરવા માંગતા જ ન હતા? આવું કેમ હતું એ હું તમને જણાવીશ, પણ હવે ફરી સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. ચાલો માણીએ ફિલ્મ દેવદાસનું જ ગીત માર ડાલા, જેને સ્વરબદ્ધ કર્યું છે કવિતા કૃષ્ણમૂર્તિ અને કે. આ ગીતનું લેખન કર્યું છે નુસરત બરદે અને તેને સંગીતબદ્ધ કર્યું છે ઇસ્માઇલ દરબારે. અને આ ગીત બાદ આપણે જાણીશું કે શા માટે તેઓ ફિલ્મ દેવદાસમાં કામ કરવા માંગતા ન હતા. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ માધુરીજીની ફિલ્મી સફર વિશે. અને સંગીતમય વિરામ પહેલા મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે શા માટે તેઓ ફિલ્મ દેવદાસમાં કામ કરવા માંગતા ન હતા. ચાલો તેના વિશે જાણીએ. ઓક્ટોબર 1999માં લગ્ન કર્યા બાદ માધુરીજીનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં સ્થાયી થવાનો હતો અને પોતાના બાકી રહેલા ફિલ્મોના શૂટિંગ પૂરા કરવાનો હતો. તેઓ પોતાની પ્રોફેશનલ લાઈફને આટોપીને નવા જીવનની શરૂઆત કરવા માટે તૈયાર થયા હતા. આ એ સમય હતો જ્યારે માધુરીજી ફિલ્મી દુનિયાથી અંતર જાળવવા માંગતા હતા, પરંતુ વિધાતાએ તેમના માટે કંઈક અલગ જ વિચારી રાખ્યું હતું. જ્યારે સંજય લીલા ભણસાલીએ તેમને દેવદાસ ફિલ્મમાં ચંદ્રમુખીના પાત્ર માટેની ઓફર કરી ત્યારે માધુરીજીએ પહેલા તો નનૈયો ભણી દીધો. તેઓ અમેરિકા જવાની તૈયારીમાં હતા અને આટલો મોટો પ્રોજેક્ટ લેવા માટે માનસિક રીતે તૈયાર પણ ન હતા. પણ ભણસાલીજી જીત પર અડગ હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ચંદ્રમુખીનો આ પાત્ર માત્ર અને માત્ર માધુરીજીને ધ્યાનમાં રાખીને જ લખાયું છે. નિર્દેશકની આ શ્રદ્ધા અને પાત્રની ગહનતા જોઈને આખરે માધુરીજીએ આ ફિલ્મ સાઇન કરી. જો માધુરીજીએ એ દિવસે ના કહી હોત તો કદાચ ભારતીય સિનેમા એક શ્રેષ્ઠ પરફોર્મન્સથી વંચિત રહી ગયું હોત. દેવદાસમાં તેમની નજાકતતા, અભિનય અને ખાસ કરીને મારડાલા ગીતમાં તેમનું નૃત્ય આજે પણ એક માપદંડ ગણાય છે. આ ફિલ્મ તેમના જીવનનું એક એવું સુવર્ણ પાનું બની ગયું જે આજે પણ સિનેમા પ્રેમીઓના હૃદયમાં જીવંત છે. લગ્ન બાદ માધુરીજી અમેરિકાના ડેનવરમાં સ્થાયી થયા અને થોડો સમય ફિલ્મી દુનિયાથી દૂર રહીને પોતાના પરિવાર અને સંતાનો સાથે વિતાવ્યો. જોકે વર્ષ 2007માં ફિલ્મ આજા નચલે દ્વારા તેમણે રૂપેરી પડદે શાનદાર કમબેક કર્યું. વર્ષ 2011માં તેઓ કાયમ માટે પરિવાર સાથે ભારત પરત ફર્યા. વર્ષ 2013માં તેમણે ફિલ્મ યે જવાની હૈ દિવાનીમાં ઘાઘરા ગીતમાં રણબીર કપૂર સાથે ડાન્સ કરીને નવી પેઢીના દર્શકોને પણ મંત્રમુગ્ધ કરી દીધા. આજે માધુરીજી નાના પડદા પર કેટલાક લોકપ્રિય ટીવી રિયાલિટી શોમાં જજ તરીકે પણ કાર્ય કરી રહ્યા છે. મિત્રો, સમય બદલાયો, સિનેમા બદલાયું, પણ જે નથી બદલાયું એ છે માધુરીજીનો કરિશ્મા. તેમણે સાબિત કરી દીધું કે માત્ર સુંદરતા જ નહીં પણ સખત મહેનત અને કલા પ્રત્યેનું સમર્પણ તમને દાયકાઓ સુધી લોકોના હૃદયમાં જીવંત રાખી શકે છે. યુવા મિત્રો, આજે માધુરીજીની સિનેમાની સફરમાં લટાર મારતા મારતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે તમને ઘણી જ રોચક અને મહત્વની માહિતી પ્રાપ્ત થઈ હશે. યુવા મિત્રો, આપણે ફરી મળીશું આવતા રવિવારે, જ્યાં આપણે સિનેમાની સુરીલી સંધ્યામાં બનીશું સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતી પ્રાપ્ત કરીશું. હવે મને, એટલે કે તમારા હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. જતા જતા તમારા માટે ફિલ્મ યે જવાની હૈ દિવાનીનું ગીત ઘાઘરા, જેને સ્વરબદ્ધ કર્યું છે રેખા ભારદ્વાજ અને વિશાલ દદલાનીએ, આ ગીતનું લેખન કર્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી.

આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 7 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અમે રિલે કરીશું.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની. આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
4: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
3: ભૂલક્કડ છે તું.
4: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
3: લડો નહીં, જાણો આભા વિશે.
4: આભા?
3: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1

0: 4477।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
2: થઈ ગઈ વ્યવસ્થા।
3: શેની?
2: ગુડીની ફીસ ની
3: દેખાડ।
2: 20,000 ની લોન તરત?
3: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને। થઈ ગઈ વ્યવસ્થા। પગાર એડવાન્સમાં મોકલ્યો છે।
4: RBI કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
6: મિતાલી સિંહના સ્વરમાં આ ગઝલ સાંભળીએ।

0: મિતાલીસિંહને આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ હિન્દી ગીતોના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી.
2: ના, પહેલા બચત.
1: પહેલા બુટ્ટી
2: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમર્જન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
1: પણ બુટ્ટીનું શું
2: જાય છે કે મારું ઇન્જેક્શન?
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: વહુ.
6: જી મમ્મીજી.
5: આ ઘરના થોડા નિયમો છે.
6: જેમ કે?
5: જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી.
6: તો લેવડ દેવડ?
5: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
6: ઓ,
5: જેમ કે યુપીઆઈ થી?
6: અચ્છા.
5: અને હા, સાંભળ, હજુ એક નિયમ છે.
6: કયો નિયમ મમ્મીજી?
5: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
6: તમે પણ ને મમ્મીજી.
7: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આજે જામનગરમાં રાત્રિરોકાણ કરશે. તેમના આગમનને લઈ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જામનગરમાં કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાવનગર સહિતના વિવિધ શહેર તહેનાત કરાયા છે. જામનગરમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
8: પ્રધાનમંત્રી જી જો જામનગર મેં વિઝિટ કે લીએ આ રહે, ઉસકી વજહ સે લોગો મેં કાફી ઉત્સાહ હૈ. હમ લોગ આજ પ્રધાનમંત્રી જી કી ઝલક કે લીએ ઓર રોડ શો દેખને કે લીએ જાને વાલે હૈ. પ્રધાનમંત્રી જી અગર જામનગર આયેંગે તો હમે ઉસકો દેખ કે યે માહોલ દેખ કે કાફી ખુશી કા માહોલ દિખ રહા હૈ.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવતીકાલે આ ઉજવણીમાં સહભાગી થશે. ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા પૂર્વાભ્યાસ દરમિયાન આજે પાયલટોના સાહસભર્યા કરતબ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જન્મિત શર્માએ જણાવ્યું, સૂર્યકિરણ ટીમ હોક MK-132 જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં આવતીકાલે વિવિધ સાહસિક કરતબ રજૂ કરશે. અંદાજે 15 મિનિટ સુધી ચાલનારા એરોબેટિક શોમાં પાયલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાવવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ મંદિર પર વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરાશે.
9: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલદડક કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલદડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: રાજ્યમાં ફરી એકવાર ચિત્તાની વાપસી થવા જઈ રહી છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ NTCA ની ટીમ દ્વારા બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાને વસાવવા સત્તાવાર મંજૂરી અપાઈ છે. આગામી જુલાઈ કે ઓગસ્ટ સુધીમાં 2 નર અને 2 માદા ચિત્તાને કેન્યાથી કચ્છ લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, તેમ અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીએ જણાવ્યું છે.
3: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ચિત્તાઓને વસાવવા માટે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે. બન્ની વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ચિત્તા માટે અનુકૂળ સાબિત થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર ઉભો કરવાનું પણ આયોજન છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં આશરે 90 વર્ષ જૂના સનાતન રામધામ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. મંદિરમાં દર્શન પૂજન કરી શ્રી પટેલ મહાઆરતીમાં સહભાગી થયા અને તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ મંદિરની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના 10 દિવસના મહોત્સવના અંતિમ દિવસે શ્રી પટેલે મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત 8મા હળપતિ સમાજના સમૂહ લગ્નોત્સવ સમારોહમાં પ્રભુતામાં પગલા માંડતા 32 નવદંપતિને આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું, હળપતિ સમાજ ક્યારેય માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નથી મોકલતો, એ સંસ્કાર ગૌરવરૂપ છે. તેમણે યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. દરમિયાન શ્રી સંઘવીના હસ્તે જરૂરિયાતમંદોને આરોગ્ય સહાયના ચેકનું પણ વિતરણ કરાયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે સાસણગીરની મુલાકાત લીધી. તેમણે ખુલ્લી જીપમાં સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. ત્યારબાદ શ્રી મોઢવાડિયાએ ગીર અને એશિયાટિક સિંહોના વૈશ્વિક પર્યટન વિકાસમાં સ્થાનિક પદાધિકારીઓ, હોટેલ સંગઠનના પ્રતિનિધિઓ, રહેવા માટેની જગ્યાના સંચાલકો, ટુરિસ્ટ ગાઇડ્સ તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે સંવાદ યોજી તેમના પ્રશ્નો, સૂચનો અને અનુભવોને સાંભળ્યા હતા.
10: અધિકારીઓ સાથે જંગલ સફારી કરી અને એ સફારીની અંદર ખૂબ અનુભવ મળ્યો. સિંહને પણ વિહરતા જોયા. બીજી જે જીવસૃષ્ટિ છે વન્ય પ્રાણીઓની, એ જીવસૃષ્ટિ પણ જોવા મળ્યું. અને સૌથી અહીંયા વખાણવા લાયક એ છે કે સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ

0: કમ્ફર્ટ આવે. ને રસ્તામાં જે ટુરિસ્ટ હતા એ રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછ્યા અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. સુરેન્દ્રનગરમાંથી કાળી રેતીની ખનીજ ચોરી પકડાઈ છે. ચોટીલા તાલુકાના છેવાડે આવેલા ચિરોડા ભાદર ગામની સુખભાદર નદીમાં ખનીજ ચોરી થતી હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા દરોડા પડાયા. તપાસ દરમિયાન કાળી રેતી સહિત 71 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો હોવાનું ચોટીલાના નાયબ કલેક્ટર ST મકવાણાએ જણાવ્યું છે.
2: 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચિરુડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ આ બંને ઇસમો સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
1: હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેર રહેવાની આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. સત્તાવાર યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં આવતીકાલે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી, જ્યારે આ સિવાયના શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. ક્રિકેટ. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાતી મેચમાં હાલ ચેન્નઈની ટીમે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 169 રન કર્યા છે. પહેલા બેટિંગ કરતા રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌની ટીમ તરફથી સૌથી વધારે 85 રન જોશ ઇંગ્લિશે બનાવ્યા, જ્યારે ચેન્નઈ તરફથી જેમી ઓવર્ટને સૌથી વધુ 3 વિકેટ લીધી છે. પંચમહાલમાં એક માર્ગ અકસ્માતમાં 3 યુવકના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ અમદાવાદ ગોધરા રાજમાર્ગ પર આજે વહેલી સવારે દારૂણિયા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે ટક્કર થતા 3 યુવકના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ખોટી બાજુથી પૂર ઝડપે આવતા કાર ચાલક અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતા તેમાં સવાર 3 યુવક નીચે પટકાયા હતા. 3 મૃતક દારૂણિયા ગામના રહેવાસી હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વાભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, FM band 102.3 MHz પર. મિત્રો, પ્રસ્તુત છે સંકલિત કાર્યક્રમ રંગભૂમિના રંગો.

વ્યવસાયિક જૂની રંગભૂમિના સુગમ નાટ્ય સંગીત અને કંઠોપકંઠ ઢાળ માહિતી લેખો કલાકારોની આત્મકથાઓ અને અહીં તહીંથી મળેલી માહિતીના આધારે નાટક ઇતિહાસની આછેરી વાતો અને મધુર ગીતો રજૂ કરતો કાર્યક્રમ રંગભૂમિના રંગ. નિર્માણ સહાય ઓજસ મંકોડી, ગીત સંકલન અને ઢાળ સહાય જુસબ સુંદરી, લેખન અને પઠન દેવેન શાહ. મૂળ ગીતોની એ જ ઢાળમાં રજૂઆત કરનાર કલાકારો ભદ્રાયુ ધોળકિયા, રાજેશ વ્યાસ, નિગમ ઉપાધ્યાય, પ્રીતિ ગજ્જર, નિધિ ધોળકિયા, દિશાની મહેતા, બ્રિજેન ત્રિવેદી, નેહા ત્રિવેદી અને ભરત પટેલ. નિર્માણ પ્રસ્તુતિ ડૉક્ટર ભરત પટેલ. આપણા આદિનાટ્યકાર તરીકે રણછોડભાઈ ઉદયરામ દવે 1837થી 1923 સુધી પ્રેરણાસ્ત્રોત બનતા રહ્યા. નાટક તરફ વળવા બે પ્રસંગો ઐતિહાસિક ઘટના છે. પોતાના વતન મહુધામાં અશ્લીલ સંવાદોવાળી કઢંગી શૈલીમાં ભવાઈ જોયા પછી તેમને થયું, હું જાણે ભરત મુનિનો અનુયાયી હોઉં એવી મારી લાગણી ઉશ્કેરાઈ આવી. આ વાત એમની નોંધપોથીમાં છે, આ નાટક લખવાની પ્રેરણા. અને બીજો બનાવ નોંધે છે જે અણધાર્યો ઓચિંતો હતો. એમણે લખેલ નાટક હરિશ્ચંદ્ર તેમજ નળદમયંતી સૌ પ્રથમ ભજવનાર પારસી કંપનીવાળા ફરામજી પાસે શિક્ષકોની મહેતાજીઓની એક મંડળી નાટકનો કાર્યક્રમ નક્કી કરવા ગઈ. પૈસાની બાબતે મેળ ન ખાધો, બોલાચાલી થઈ અને બધા શિક્ષકોએ અપમાનથી અકળાઈને નાટ્ય ક્ષેત્રે ઝંપલાવવાનું નક્કી કર્યું અને સલાહ માંગી રણછોડભાઈની. અને આ રીતે જૂનની 5મી તારીખ 1878ના બુધવારના રોજ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના થઈ. આ જ મંડળીએ રણછોડભાઈના ઘણા નાટકો પછીથી ભજવ્યા. આમ ગુજરાતી નાટકને આરંભકાળથી જ રણછોડભાઈ ઉદયરામજી એવી સાક્ષર પ્રતિભા મળી એ એક ઐતિહાસિક ઘટના છે. એમણે એકલે હાથે સતત 6 દાયકા સુધી નાટકનું ખેડાણ ચાલુ રાખ્યું. 1938માં લખાયેલ નાટક વડીલોના વાંકે, જેમાં ખૂબ જ ભણેલ આધુનિક પતિ અને ગામડાની અભણ છતાંય કોઠાસૂઝવાળી પત્નીનો સંસાર ચિત્રણ છે. સંગીત નિયોજન કાસમભાઈ મીરનું. પ્રથમ ગાયિકા હતા મોતીબાઈ અને પછી તો આ ગીત ઘણા કલાકારોએ ગાયું છે.

પુષ્કર નામનો શિક્ષિત શાંત અને ધીરોદત્ત છે જે નાટકનો નાયક. નાટકના ખલનાયક કીર્તિકુમારની ઈચ્છા અનુસાર રાધુ નામનો બદમાશ પુષ્કરના ભાઈ સુરેન્દ્રનું અપહરણ કરી પોતાના અડ્ડામાં રાખે છે ને પુષ્કર પાસે મોટી રકમની માંગણી કરે છે. રચના કવિશ્રી પ્રભુલાલ દ્વિવેદીની, સંગીત અને ગાયક હતા માસ્ટર કાસમભાઈ.

નર નારીથી સંસાર વસમી સમજી જવાબદારી, બે સરખા જવાબદાર સમજી જવાબદારી. પતિ પત્નીની આ સંસારની સાગરની એકબીજાની જવાબદારી સમજે ને સંસાર નિભાવે એ જ સાચો સંસાર. મૂળ ગીત ગાનાર કલાકારો હતા મોતીબાઈ અને માસ્ટર કાસ.

અનિતિથી મળેલ પૈસા ધન અંતે તો ભોગ વિલાસ તરફ જીવનને વાળે ને માણસ વિષય લાલસામાં ડૂબી જાય. આવું જ ખલનાયકનું પાત્ર કીર્તિકુમારનું. નશામાં ચકચોર વિલાસી ખલનાયક નાચનારીના કોઠે પહોંચે ને ત્યાંનું દ્રશ્ય એ જ છબી ઊભી કરે.

ગુજરાતી ધંધાદારી રંગભૂમિનું શ્રી દેશી નાટક સમાજનું આ સફળ સર્જન વડીલોના વાંકે એક સીમાચિહ્ન ગણાય છે. શિક્ષિત પતિ ને અશિક્ષિત પત્ની તેમ છતાંય આપસી મેળ અને સૂઝબૂઝને કારણે સંસાર સુંદર બને છે. આ વાત એટલે સમજ અને શિક્ષણ આપતી ઘટના. આ સંસારમાં ઈશ્વર સિવાય કોઈ પૂર્ણ નથી, બધા જ અધૂરા છે. માત્ર સદગુણ શોધીને જીવ

વડીલોના વાંકે નાટકના લગભગ તમામ ગીતોને આવકાર મળ્યો હતો. સાસરે જતી દીકરીને મા શિખામણના બે બોલ કહે, દીકરી પિયરની લાજ જાળવજે બાઈ, કેમ કે નવું ઘર, નવો સંસાર ને નવું વાતાવરણ સાસરવાસ દોયલો છે. સમજુ માતા આજ સમજણ આપે. આ પ્રસિદ્ધ ગીતનો મૂળ ગાયિકા હતા મોતીબાઈ. ઢાળ કંઈક આ પ્રકારનું.

0: રંગભૂમિના રંગો, જૂની રંગભૂમિના સુગમ ગીતો તેમજ કંઠોપકંઠ છપાયેલી મળેલી માહિતીના આધારે ઇતિહાસની આછેરી વાતો રજૂ કરતો આ હતો કાર્યક્રમ રંગભૂમિના રંગો. ગીત સંકલન અને ઢાળ સહાય જુસબ સુંદરી, નિર્માણ સહાય ઓજસ મંકોળી, લેખન અને પઠન.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભજનોનો સંકલિત કાર્યક્રમ રંગભૂમિના રંગો. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9,400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં લગભગ 9,400 કરોડ રૂપિયાના અનેક માળખાગત અને ઔદ્યોગિક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટથી સંયુક્ત રીતે જોડાણને મજબૂત બનાવવા, લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરવા, સલામતી વધારવા અને લોકોને વધુ સારી રીતે મુસાફરી કરી શકે તેનો લાભ આપી શકાશે. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં અગ્રણી દેશોમાંના એક દેશ તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે ભારત પશ્ચિમ એશિયા સંઘર્ષથી થયેલ ઉર્જા સંકટનું અસરકારક રીતે સંચાલન કરી રહ્યું છે.
1: बीते सालों में सोलर पावर के मामले में भारत दुनिया के टॉप देशों में पहुंच चुका है. पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है. पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं, सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं. ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું ઉદઘાટન કરતા કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવતું હતું. આ ક્ષેત્ર હવે વિસ્તરણના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પીએમ મિત્ર પાર્ક દેશના કાપડ ઉદ્યોગને નવી ગતિ આપશે, જેમાં પાર્કના એકમો

0: ઉત્પાદન અને નિકાસને વેગ આપશે.
1: વારંગલ કા પીએમ મિત્ર પાર્ક દેશ મેં ટેક્સટાઇલ ક્રાંતિ કો ગતિ દેગા. પીએમ મિત્ર પાર્ક મેં લગને વાલી યુનિટ્સ કો કેન્દ્ર સરકાર કી યોજનાઓ કા ભી પૂરા લાભ મિલેગા. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
0: પ્રધાનમંત્રીએ હૈદરાબાદ પણજી આર્થિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુર અને મહેબૂબનગર વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના ચાર માર્ગીય બાંધકામ અને સંગારેડ્ડી જિલ્લામાં જહીરાબાદ ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટે પણ શિલાન્યાસ કર્યો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા ધરાવતી સિંધુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. શ્રી મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરાશે. આવતીકાલે શ્રી મોદી સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. તેઓ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. શ્રી મોદી વિશેષ મહાપૂજામાં સહભાગી થયા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ભવ્ય એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી આવતીકાલે વડોદરા ખાતે સરદારધામનું લોકાર્પણ કરશે અને જાહેરસભા સંબોધશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026 નિમિત્તે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. અમૃત પર્વ પર નવીનીકૃત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થ સ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્વજપૂજા અને મહાપૂજા યોજાશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ.
2: 90 मीटर ऊंची क्रेन की सहायता से एक विशाल धार्मिक कुंभ को मंदिर के शिखर तक पहुंचाया जाएगा, जहां वैदिक मंत्रोच्चार के बीच पवित्र जलाभिषेक अनुष्ठान संपन्न होगा. सोमनाथ अमृत पर्व 2026 के विशेष अवसर पर भारतीय वायुसेना भी प्रभास पाटन की पावन धरती पर रोमांचक हवाई करतब प्रस्तुत करेगी, जिसमें हवा से हवा और जमीन से हवा में समन्वित उड़ान प्रदर्शन दिखाई जाएंगे. आज सूर्य किरण एरोबेटिक टीम ने एयर शो के लिए हवाई निरीक्षण और रिहर्सल किया, जिससे आसमान में मनमोहक दृश्य देखने को मिले. आज हेलीकॉप्टर से मंदिर के शिखर पर पुष्प वर्षा की गई. मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ.
0: તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે આજે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે આજે ફોર્ટ સેન્ટ જ્યોર્જમાં મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાત લીધી હતી અને દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી પૂરી પાડવા, મહિલાઓની સુરક્ષા અને ડ્રગ્સની હેરાફેરી સામે લડવા માટે ખાસ એકમોની સ્થાપના સહિત અનેક ફાઇલોને મંજૂરી આપી હતી. શ્રી વિજયે જનતાને સરકારમાં વિશ્વાસ રાખવા અપીલ કરતા કહ્યું હતું કે તેઓ બધા માટે સરળ અને પારદર્શક શાસન સુનિશ્ચિત કરશે. ધારાસભ્યોના શપથ ગ્રહણ માટે આવતીકાલે રાજ્ય વિધાનસભા સત્ર યોજાશે. નવી રચાયેલી સરકારને બુધવાર સુધીમાં બહુમતી સાબિત કરવા કહેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ બંને વિધાનસભાના પક્ષોના નેતા તરીકે ચૂંટાયા છે. આજે આસામના ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં રણજીતકુમાર દાસ, બિસ્વજીત દૈમરી, અજંતા નિયોગ, રાજદીપ રોય સહિત ભાજપના 8 ધારાસભ્યોએ 10 આસોમ ગણ પરિષદ અને બીપીએફ ધારાસભ્યોની હાજરીમાં એનડીએના નેતા તરીકે ડોક્ટર હિમંતા બિસ્વા શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ તેમને ભાજપ અને એનડીએ બંનેના નેતા જાહેર કર્યા હતા. શ્રી શર્મા લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવા માટે 102 ધારાસભ્યોની સહી કરેલો પત્ર સુપરત કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત પૂર અને ગરમીનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરી. આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી શાહે કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું. શૂન્ય જાનહાની અને ન્યૂનતમ સંપત્તિને નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોની જમાવટ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરી. તેમણે દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરી. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં 6 ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. વધુમાં 2 રાજ્યમંત્રીઓને બઢતી આપવામાં આવી અને તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો. રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌના જનભવનમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.

0: રશિયાએ યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રશિયન હુમલાઓમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુક્રેનના ખેરસન પ્રદેશના વડા અલેક્ઝાન્ડર પ્રકુડીને ખેરસન પ્રદેશમાં 7 લોકો ઘાયલ થયાની જાણ કરી હતી. યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે તેણે રાત્રે છોડવામાં આવેલા તમામ 27 રશિયન હુમલા અને ડિકોય ડ્રોનને નષ્ટ કરી દીધા છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ લગાવ્યો કે કીવે 1000થી વધુ યુદ્ધ વિરામ ઉલ્લંઘન કર્યા છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન બંને નાઝી જર્મનીની હારની યાદમાં ઉજવાતા વિજય દિવસની ઉજવણી માટે શનિવારથી સોમવાર સુધી યુદ્ધ વિરામનું પાલન કરવા સંમત થયા હતા. આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. લખનૌએ પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 203 રન કર્યા. જવાબમાં ચેન્નઈની ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 208 રન કરી મેચ જીતી લીધી હતી. દરમિયાન અન્ય એક મેચ હાલ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 34 રન કર્યા છે. પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ ચોકી પર થયેલા આત્મઘાતી હુમલામાં 15 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગઈકાલે સુરક્ષા કર્મચારીઓએ પોલીસ ચોકી પાસે આવી રહેલા વિસ્ફોટકોથી ભરેલા વાહન પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી બંદૂકધારીઓના એક મોટા જૂથે પોલીસ ચોકી પર હુમલો કર્યો, જેમાં ભારે ગોળીબાર શરૂ થયો. શક્તિશાળી વિસ્ફોટથી પોલીસ ચોકી સંપૂર્ણપણે નાશ પામી હતી અને ઘણા સુરક્ષા કર્મચારીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હોવાના અહેવાલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવી કેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રાત્રિના 8 થયા છે. સમય છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાતનું.

0: ક્યાંક કરા અને વરસાદ કે વાવાઝોડું અને ક્યાંક કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને લીલાછમ નમસ્કાર.
1: મિત્રો, આજે લીલાછમ નમસ્કાર કેમ કહેવાય જાણો છો?
0: કારણ કે ઉનાળામાં ગરમી કે લૂના કારણે થતી બીમારીઓનો સૌથી સરળ ઉપાય જો કોઈ હોય તો તે વૃક્ષો જ છે.
1: બિલકુલ, એમાંય કેટલાક વૃક્ષો તો જાણે ઉનાળાની બીમારીઓ માટે જ પ્રગટા હોય એવું લાગે છે,
0: અને તે પણ કોઈ જ આડઅસર વિના બીમારી મટાડે. દાખલા તરીકે ચિંચા પાનક, ખબર ના પડી ને?
1: એવું જ કીશું પણ ઘૃતકુમારી પર્ણગર્ભ ઉનાળામાં તમારી ત્વચા સ્કીન રાખે એકદમ તંદુરસ્ત અને ચમકતી.
0: ડોક્ટર દિવ્યાબેન ગોસ્વામીએ તેમની ચર્ચાના સમાપનમાં આવી જ અનેક વનસ્પતિઓની વાત કરી છે, એટલે સાચવી રાખવા થઈ જાઓ તૈયાર અને સાંભળો આ અણમોલ જાણકારી. નમસ્કાર દિવ્યાબેન.
2: નમસ્કાર હિનાબેન.
1: નમસ્કાર ડોક્ટર દિવ્યાબેન.
2: નમસ્કાર, કેમ છો?
0: બસ અમે તો બધા મજામાં છે. મને એટલી બધી ગરમી લાગી હતી અને મેં વાળો છે ને માટલામાં નાખી અને પછી એનું પાણી પીવાનું ચાલુ કર્યું. મારા તન મન ધન બધામાં સુગંધ સુગંધ થઈ ગઈ.
1: તરસ તો તને છીપાઈ જ ગઈ હોય બિલકુલ.
2: બસ તમારું તન મન ધન જેવી રીતે તૃપ્ત થયું એવી રીતે આપણા બધાનું થાય અને શ્રોતાજનોનું પણ થાય એવી શુભેચ્છાઓ.
0: કારણ કે થોડીક જે વાળો વધી હતી ને મેં તિજોરી મૂકી. આ વખતે આપણે ગરમી તો એવી જ છે અને એના માટે આપણે ઘણા બધા વનસ્પતિક ઉપયોગો પણ કરી રહ્યા છીએ, વનૌષધિઓનો પણ ઉપયોગ કરીએ છીએ. ઘણી બધી વનસ્પતિની ચર્ચા આપણે ગયા એપિસોડમાં બાકી હતી, જેમ કે પલાશ છે, ધન્યક છે, ધૃતકુમારી છે, એટલે બધા આ બધા આયુર્વેદિક નામ છે. ખરેખર આ બધું આપણે જાણતા તો હોઈએ જ, પણ મને અને મારા શ્રોતા મિત્રોને થોડીક અજાણ છે આ વાતથી. તો આ પલાશ આપણે વાત કરીએ.
2: ચોક્કસ હિનાબેન, પલાશ એટલે હું કહીશ તો તમને આશ્ચર્ય થશે, આપણે હોળીના સમયમાં જે કેસુડાનું પાણી બનાવીએ છીએ એ જ આપણું પલાશ છે.
0: શું વાત છે!
2: આયુર્વેદિક, ના આયુર્વેદિક ભાષામાં પલાશ એનું નામ છે, જેને આપણે કેસુડા તરીકે ઓળખીએ છીએ. તો આપણા ગુજરાતમાં કેસુડો તમે જુઓ છો અંબાજી સાઈડ અને એ બધા જે વિસ્તાર છે ત્યાં ઘણા બધા તમને જોવા મળતા હશે. એની આપોઆપ જ ઉગી નીકળે છે કેસુડો. તો કેસુડા માટે આપણે વાત કરીએ તો ગરમીમાં પણ તમે જોજો કે એના ફૂલ બહુ ગરમીમાં જ એના ફૂલ આવતા હોય છે. તો કહેવાય ને કે કુદરત દરેક સીઝન પ્રમાણે કામ કરે છે. આપણે કુદરતને એક સિસ્ટમમાં બેસાડવાની જરૂર નથી, પણ હા, આપણે કુદરતની સિસ્ટમમાં બેસવાનું છે. એ જ સમય આવે છે જ્યારે આપણને એની જરૂર છે. ઉનાળામાં કેસુડાના ફૂલનું જ્યારે અવતરણ થાય તો એ ત્યારે, કેમ કે હોળીથી શરૂઆત થઈ, ફાગણ મહિનામાં હોળીથી શરૂઆત થઈ એટલે એ વખતે જ કેસુડો જ્યારે આવતો હોય છે. તો એ કેસુડાનો સર્વસામાન્ય ઉપયોગ, કે એ મેં કીધું આગળ કે એનો રસ પણ તિક્ત છે, કડવો છે, સાથે સાથે કષાય એ પણ છે. તો તમે જોઈ શકો જેટલા પણ કડવા અને તુરા રસ છે એ બધા ગરમીમાં આપણા માટે ઉપયોગી છે. અને એનું વીર્ય છે, આપણે કહેવાય કે મેઇન પ્રિન્સિપલ એનો મુખ્ય ગુણ કહેવાય તો ઉષ્ણ છે જ, પણ એનો પ્રભાવ એટલો એ હદે કામ કરે છે કે જ્યારે તમે એને પાણીમાં યુઝ કરો છો તો એ તમને દાહથી બચાવે છે. સાથે સાથે એ રક્ત શોધક તરીકે તો કામ આપે જ છે, પણ આપણે જોઈએ કે કૃમિઘ્ન તરીકે બાળકોમાં કરમિયા થતા હોય તો એ વખતે જે પલાશના પાન છે એનો પાવડર તમે એને મધ સાથે ચટાડો તો એ બાળકોમાં થતા કૃમિ છે એનો પણ નાશ કરે છે. તો પલાશ કહેવાય કે એક સર્વસામાન્ય વસ્તુ છે, કે આપણે કેસુડાનો ઉપયોગ પાણીથી નાહવા સિવાય આપણે કરતા નથી, પણ જ્યારે પાણીથી તમે નાહો છો તો તમને એલર્જી છે, ખંજવાળ છે, ખરજવું છે, એ બધામાં પણ એ ખૂબ સારી રીતે આપણને ઉપયોગી થાય છે.
0: તો દિવ્યાબેન, આ પલાશ તમે એનું જ્યુસ કરીને પી શકો ખરા? તમને ભાવે ખરું?
2: ભાવે તો નહીં, કેમ કે આયુર્વેદિક વનસ્પતિઓ એવી છે ને કે તમારે ભાવે નહીં પણ ભવડાવવી પડે. એટલે તમે એનામાં તમે થોડું મધ કે એવું યુઝ કરી શકો, સાકર નાખીને યુઝ કરી શકો. અને જ્યુસ કરતા જ્યુસ કદાચ તમને થોડું વધારે કડવું લાગે, બરાબર? તો તમે થોડો પાવડર છે એની પેસ્ટ સાથે તમે પી શકો. પણ તમે કેવી રીતે યુઝ કરો છો, તમે કેવી રીતે, કેમ કે દવા સમજીને તો આપણે પીવું જ છે, બરાબર? તો જો જ્યુસ કરીને પીવો તો એ ફ્રેશ બનાવીને પીવું, આજનું બનેલું છે તો એને અડધા કલાકની અંદર મેક્સિમમ યુઝ કરી લેવું. બરાબર. સાથે સાથે જ્યારે પલાશના ફૂલનો આપણે ઉપયોગ કરીએ તો એ જ ફૂલ છે જેમ આપણે આગળ ગઈ વખતે વાત કરી હતી કે લીમડાની ચટણી બનાવીને આપણે લગાવવાની હતી, યસ. તો એ જ જે કેસુડાના ફૂલ છે એને પણ આપણે સૂકવેલા હોય આપણા ઘરે તો એને પણ આપણે ચટણી બનાવીને, લુગદી બનાવીને આપણે સ્કીન પર લગાડી શકીએ છીએ. સાથે સાથે ફેસ પર લગાવીએ તો લેડીઝ માટે સૌથી સામાન્ય જે અત્યારે પેલું નથી આવતું ગોલ્ડન ગ્લો પીલ ઓફ, તો એક પ્રકારનો ગોલ્ડન ગ્લો પીલ ઓફ બી થઈ જશે, નેચરલ થઈ જશે એક પ્રકારનું. કે પલાશ જે કેસુડાના ફૂલની જે કહેવાય ને કે જે ગોલ્ડન એનો જે સાર છે, જે પીળો કલર છે, એ પણ આપણા ફેસ પર નેચરલ આવી જશે. તો કેમિકલ ના પીલ ઓફ વાપરવા તો એના કરતા સારું છે કે આપણે પલાશના ફૂલ જ યુઝ કરીએ.
1: એટલે બહુ સરસ વાત કરી હિના ડોક્ટર દિવ્યાબેને કે બહેનોને હવે કૃત્રિમ જે કહીએ છે કેમિકલ વાળા રસાયણો વાળા વાપરવા આવા બધા, એના કરતા સૌંદર્ય પ્રસાધનો તરીકે આ બધા વાપરી શકાય. એવા જ બેન જે ઠંડક આપે અને છતાં ઘરગથ્થુ ઉપાય તરીકે ખૂબ ઉપયોગી છે ને દરેકને ઘરે હોય પણ છે, તો તુલસી અને ધાન્યક એટલે ધાણા છે એ આમાં દાહમાં કેટલા ઉપયોગી છે?
2: તુલસી આપણા દરેકના ઘરમાં જોવા મળે, તમે પૂજન કરો એને સાથે આયુર્વેદિક ઉપયોગ તરીકે પણ લઈ શકો. નાના બાળકો ઘરમાં હોય તો સામાન્ય શરદી ઉધરસ થાય ત્યારે પણ તમે તુલસીના પાનનો રસ બાળકોને આપતા હોય છે. તો તુલસી જે છે એનું મુખ્ય કામ છે અગ્નિ વધારે છે, ઘણાને ખબર નથી. આ અગ્નિ વધારે એટલે તમારું જે પાચન શક્તિ છે એ સુધારે છે, વધારે છે. આપણે અગાઉના એપિસોડમાં વાત થઈ કે જેમ ઉનાળો આવે એમ એમ પાચન શક્તિ આપણી ઓછી થતી જાય છે, જઠરાગ્નિ મંદ પડતો જાય છે. તો તુલસીના પાન તમે રોજ 3-5 જેટલા પાન છે ચાવીને સવારમાં ખાવ તો એ તમારી જે ઓછી થયેલી રોગ પ્રતિકારક શક્તિ સાથે સાથે જે તમારો જઠરાગ્નિ મંદ પડે છે એને પણ થોડો સ્ટ્રોંગ કરે છે. તો તુલસી એના માટે સૌથી સારામાં સારું. બીજી વસ્તુ, આપણે જેમ ગઈ વખતે આમળાનું પાનક વિશે વાત કરી હતી તો એ આમળાના પાનકમાં પણ તમે આ તુલસી નાખી શકો તો એ પણ એમાં વધારે ફાયદો કરશે આપણને. તુલસી સાથે બીજી એક વસ્તુ મને યાદ આવી રહી છે ઉનાળાના પરફેક્ટ પરફેક્ટિવમાં, કે ફુદીનો, એ પણ તમે એડ કરી શકો. હા, એટલે આપણા મહેમાનોને નવું નવું મળતું રહેવાનું છે, એટલે આપણે પહેલા ટ્રાય કરવાનું, જો સારું લાગે પછી મહેમાનને આપવાનું. પણ હા, એની અંદર તમે લીંબુ છે એ નાખી શકો. અત્યારે આપણે લીંબુ પાણી છે અત્યારના સમયમાં ઉનાળામાં આપણે મોસ્ટ કોમન છે કે લીંબુ પાણીથી તમને ડિહાઈડ્રેશન ના થાય, તો લીંબુ પાણી છે એની અંદર પણ તમે આ બધું નાખી શકો. તો એક તમને નવું વેરિએશન મળી શકે, સાથે સાથે તમારા મહેમાનો પણ ખુશ, એ પણ તમને રેસીપી પૂછશે કે હિનાબેન આ ક્યાંથી બનાવ્યો,
0: કેવી રીતે બનાવ્યો.
2: તો તુલસી અને ફુદીનાની અમે વાત કરી, અને આ સિવાય એક બીજું મેજિક ડ્રગની વાત કરું તો એ છે ધૃતકુમારી.
1: અચ્છા,
2: ધૃતકુમારી એટલે આપણી ભાષામાં કહેવાય કુંવારપાઠું.
0: અચ્છા,
2: કુંવારપાઠાને અત્યારે આપણે જોઈએ ને તો છોકરીઓ કુંવારપાઠું સ્કીન પર લગાવતી હોય છે, માથામાં વાળમાં લગાવતા હોય છે, પણ એનો ઇન્ટરનલ યુઝ એટલે તમે આંતરિક પણ પીવા માટે યુઝ કરી શકો છો. ધૃતકુમારી એની અંદર જે જેલ છે તમે ક્યારેક જો સ્પર્શ કર્યો હોય તો એકદમ ઠંડો અને ચીકણો સ્પર્શ હોય છે, તો એ જ્યારે એની જે ચીકાશ છે ને એના લીધે જે આપણને શીતળતા પ્રદાન કરે છે.
1: ડોક્ટર દિવ્યાબેન અને એના તારા માટે પણ નવી ની વાત લાગશે, હમણાં તાજેતરનો જ આ ધૃતકુમારીનો એમણે વાત કરીને કે છેક ઉંડાણના એક ગામડામાં અમે ગયા અને એક બહેનનો બહુ સરસ ચહેરો નાની દીકરીનો લગભગ 18-20 વર્ષની, તો મેં કહ્યું તમે શું વાપરો છો, તો કે દાદા હું લાબરુ વાપરું છું. હા, એટલે હું વિચારવા પડ્યો કે આ લાબરુ એટલે શું, પછી મેં એને પૂછ્યું, એ પણ ભણેલી ગણેલી હતી, તો મને કે લાબરુ એટલે એલોવેરા.
2: મેં પણ પહેલી વાર સાંભળ્યું, હા, લાબરુ એટલે ધૃતકુમારી.
1: સૌરાષ્ટ્રના શ્રોતા મિત્રો માટે ખ્યાલ રહે,
2: હા, લાબરુ એ જ એલોવેરા છે.
0: પણ મેડમ મને તો સાંભળી એમ લાગ્યું કે જાણ પેલું આપણે કે શિયાળ્યું આવ્યું ઘરમાં, એટલે લાબરુ શબ્દ એક જાતનું પ્રાણી હોય એવું લાગે.
2: આપણને નામ સાંભળીને એવું લાગે કે હમણાં કઈક એવું કઈ જનાવર, જંગલી જનાવર જેવું છે કે લાબરુ. ના ના, 100% ના, પણ આ સાંભળીને આનંદ થયો કે એક વસ્તુની જ આપણે અલગ અલગ પ્રદેશ કઈક અલગ અલગ નામ તરીકે ઓળખાય છે. તો બસ ધૃતકુમારીની એ જ વાત. અને બીજું કે જે આપણે કહીએ લાબરુ કે કુંવારપાઠું, એને ઇન્ટરનલી પીવો તો એ સૌથી સામાન્ય કબજિયાતમાં, તમને સામાન્ય કબજિયાત રહેતી હોય તો 1-2 ચમચી સામાન્ય નાની ચમચી જેટલો પલ્પ, એને થોડું પાણી અને સેદ લીંબુ ક્રશ કરીને તમે નળાકોઠે પીવો તો તમારી કબજિયાત સુધારે.
0: અચ્છા,
2: તો ખાલી સ્કીન માટે જ નહીં પણ કબજિયાતમાં પણ એ સારી છે, પ્લસ ગરમીમાં પણ સારું છે, શીતળતા પ્રદાન કરે છે એની ચીકાશ. તો એ રીતે આપણને કુંવારપાઠું લાબરું આપણી ભાષામાં, તો એ આપણને બહુ ફાયદાકારક છે.
0: પછી મને વચ્ચે બહુ જ ગરમી ને એવું હતું ને, તો મારા મમ્મીએ મને કહ્યું કે રાત્રે સાકર અને વરિયાળી પલાળી અને પી લે સવારમાં ઉઠીને, તેનાથી બહુ ઠંડક થાય. હા, તો વરિયાળી ને સાકર પલાળવાની, કીધું વરિયાળી પણ ઠંડી જ ને?
2: વરિયાળી 100% નહીં, પણ હું તો કહીશ 200% ઠંડી. આપણે પેલા નાના હતા ને ત્યારે વરિયાળીનું શરબત રોજ સાંજે પીતા. વરિયાળી છે, પછી અંદર સાકર નાખીએ.
0: પછી હાલની તારીખમાં મુખવાસમાં તો આપણે
2: લઈએ છીએ. મુખવાસમાં તો 100% આપણે લઈએ છીએ, ડેલી લઈએ છીએ વરિયાળી. પણ વરિયાળી એટલે સત્પુષ્પા, આયુર્વેદિકમાં એને સત્પુષ્પા કહેવાય. તો એ વરિયાળીનો ગુણ છે, વૃક્ષ છે, પણ સાથે સાથે એ શીતળ પણ છે. તો વરિયાળી આપણે મુખવાસમાં વાપરીએ છીએ. મુખવાસમાં એટલા માટે કે સાથે સાથે પાચન પણ કરે છે. આપણે જમ્યા પછી મુખવાસ લઈએ છીએ, તો એ વરિયાળી પાચન શક્તિ વધારે છે, પ્લસ ઠંડક જે છે આપે છે. કેમ કે વરિયાળીનું જે શરબત પીવો એ પછી તમને જે તૃપ્તિ થાય એવી ક્યાંય નહીં મળે. એટલે તમે ડેફિનેટલી વરિયાળીનો યુઝ કરી શકો. એક પાનક તરીકે, એક શરબત તરીકે તો આપણે બધા ઘરમાં પીતા જ હોઈએ. એટલે વરિયાળી રાત્રે પલાળો, સાથે સાથે અંદર જો કાળી દ્રાક્ષ નાખો તો એનો પણ ટેસ્ટ બહુ સરસ આવશે. કાળી દ્રાક્ષ છે એ તમે બની શકે તો વાડકીમાં, અને હજી પણ જો વધારે શક્ય હોય તો જે માટીની નાની નાની કુલડી આવતી હોય છે, તો એની અંદર પાણી અને એની અંદર તમે વરિયાળી અને કાળી દ્રાક્ષ છે એને આખી રાત પલાળી રાખવાની, સવારે ચોખ્ખા હાથે એને મસળીને એને પી જવાનું, અને જે પલ્પ છે એ પણ તમે ખાઈ શકો. તો એ તમારી આંખ માટે પણ સારું છે. સાથે સાથે કહેવાય ને કે ઉનાળાની ગરમીમાં આ વસ્તુ જો તમે સવારે લો તો તમને ક્યારેય હીટ સ્ટ્રોક ના લાગે. વરિયાળી છે, એને કાળી દ્રાક્ષની જે શુગર આવે એ નેચરલ શુગર છે, બરાબર. કુદરતી કહેવાય ને કે જે તમારું ડાયાબિટીસ લેવલ, બ્લડ શુગર લેવલ પણ ના વધારે. અને ક્યાંય પણ આપણે બહાર જઈએ ગરમીમાં તો આપણને પરસેવાના લીધે ઘણી વખત શુગર ડાઉન થાય, તો ચક્કર આવવા માંડે, માથું દુખે, તો આ વસ્તુથી પણ આપણે એમાં બચી શકીએ છીએ. તો ખાસ એક આ કાળી દ્રાક્ષ, જે સૂકી કાળી દ્રાક્ષ છે એની પણ ખાસ વાત કરવી, કેમ કે આયુર્વેદમાં દ્રાક્ષને તો શ્રેષ્ઠ ફળનું બિરુદ આપ્યું છે. એમાં પણ કાળી દ્રાક્ષ તો આપણને બધાને વધારે ભાવે,
0: બરાબર છે.
2: તો કાળી દ્રાક્ષનો યુઝ પણ આપણે આવી રીતે ઉનાળામાં કરી શકાય છે. તો ધાન્યક હિમ આયુર્વેદમાં જેમ એક પ્રકારે જોવા જઈએ કે આયુર્વેદનો જે ફાર્માસ્યુટિકલ ભાગ છે, જેને અમે રસશાસ્ત્ર કહીએ, ભેષજ કલ્પના, તો એની અંદર ધાન્યક હિમનું વર્ણન કરેલું છે દાહ પ્રશમનમાં, ભૈષજ રત્નાવલીમાં ચરક ઋષિ મુનિ હતા એમણે આપેલું છે. ખાસ કરીને તાવમાં, આપણને તાવ આવે તો કેવું આમ અગનજ્વાળા થતી હોય એવું લાગે, જ્યારે 100 ઉપર તાવ જાય, 101, 102, હા 102, આમ આંખો બળવા માંડે, શરીર બળવા માંડે, કંઈ ગમે નહીં, તો એવા સમયમાં જ્યારે તમે ધાન્યક હિમ આપો એટલે સડન તાત્કાલિક જ્વર, જે આપણું જે ટેમ્પરેચર વધ્યું છે 101, 102 ઓછું કરે છે. શ્રોતા મિત્રોને કહીશ કે કેવી રીતે બનાવવું. તો આપણા અત્યારે ઉનાળાની સિઝન છે, તો બધા અત્યારે મસાલા લેવા જતા જ હશે, તો એની જે ધાણી મળે, ધાણા જેમાંથી આપણે ધાણા જીરું બનાવીએ છીએ, આખા ધાણા, એ આખા ધાણા 1 થી 2 ચમચી લેવાના. અને તમે નક્કી નથી કે 1 થી 2 ચમચી, તમે જેટલા ધાણા લો એનાથી 6 ગણું પાણી જવું જોઈએ. એ જે પાછળ મેં નામ કીધું કે ધાન્યક હિમ, તો હિમ એક પ્રકારની એવી કલ્પના છે કે તમે જે પણ દ્રવ્ય લો છો એનાથી 6 ગણું પાણી લઈને એમાં પલાળવાનું, અને એક અહોરાત્ર એટલે 6 થી 8 કલાક આખી રાત એને પલાળવાનું, અને સવારે એને ગરમ નથી કરવાનું, એને મસળીને એને આપણે ચોખ્ખું પેલું સુતરાવું કાપડ કે મસલિનનું કાપડ આવે એમાં એને ગાળી લેવાનું. કાપડ ના હોય તો પછી છેલ્લે ઘણી તો હોય જ, પણ કહેવાય ને કે જૂનો ઉપાય, તમે કાપડમાં, ચોખ્ખા કાપડમાં જે ગાળીને લો એ વધારે સારું, અને એ પછી તમારે પીવાનું છે. તો એ છે ધાન્યક હિમ. તો તમે ધાન્યક હિમને પણ ઠંડા પાણીમાં આપી શકો. અગેન મહેમાનો માટે કંઈક નવું, એટલે જો ધાણાનો સ્વાદ છે તો એમાં તમે બીજું, તમે તમારી રીતે લીંબુ છે, મરી છે, સંચળ છે, અગેન તમે એ બધું યુઝ કરી શકો. હા, પણ કંઈક નવું, કંઈક આયુર્વેદિક અને કંઈક સ્વાસ્થ્ય સભર તમારે આપવું હોય તો તમે આ બધું ચોક્કસ વાપરી શકશો.
0: આપણે વનસ્પતિની વાત કરીને એવી રીતે ફ્રૂટની પણ થોડીક વાત કરી લઈએ કે અત્યારે ટેટી એટલી બધી બજારમાં જોવા મળે છે, ખરબૂચા કહીએ છે, પછી લાલ ટેટી હોય છે, લીલી ટેટી હોય છે, અલગ અલગ ટેટી હોય છે, કેરી પણ એટલી બધી આવે છે. તો આ બધા ફ્રૂટ પણ અત્યારે ઠંડા જ ને, દ્રાક્ષ છે, લીલી દ્રાક્ષ છે, ટેટી છે, કેરી છે, એ બધા ફ્રૂટ અત્યારે ઉનાળામાં જ આવે છે.
2: કેરી, તમે જેટલા પણ ફ્રૂટની વાત કરી ને હિનાબેન, કે ટેટી છે, તડબૂચ છે, પછી કોઈ પણ ટેટી લો, ખરબૂજા આપણે કહીએ છીએ એક પ્રકારનું તડબૂચ જ છે, પણ એ મહારાષ્ટ્ર સાઈડ તમે જોવા જશો તો એ સાઈડ વધારે મળતું હોય છે, સુરત છે, વાપી, મહારાષ્ટ્ર એ સાઈડ જોવા મળતું હોય છે.
3: दमर तैयार है ज्ञान, तकनीक और उद्योग के सबसे बड़े महोत्सव के लिए.
4: वो कैसे?
3: आ गया है बुक फेयर एंड इंडस्ट्रियल एग्जीबिशन 2026.
4: अरे हाँ, दिनांक 7 से 17 मई, सुबह 10 बजे से देर शाम तक, स्थान लाइट हाउस बीच.
3: 1,00,000 से अधिक पुस्तकें, इंडस्ट्री पवेलियन, टेक्नोलॉजी शोकेस, विद्यार्थियों के लिए रोमांचक प्रतियोगिताएं
4: और
3: कई आकर्षक इंडस्ट्रियल स्टॉल,
4: वेयर नॉलेज मीट्स इनोवेशन.
3: तो आइए पूरे परिवार के साथ 7 से 17 मई लाइट हाउस बीच, दमन. दमन तैयार है ज्ञान, तकनीक और उद्योग के सबसे बड़े महोत्सव के लिए.
4: वो कैसे?
3: आ गया है बुक फेयर एंड इंडस्ट्रियल एग्जीबिशन 2026.
4: अरे हाँ, दिनांक 7 से 17 मई, सुबह 10 बजे से देर शाम तक, स्थान लाइट हाउस बीच.
3: 1,00,000 से अधिक पुस्तकें, इंडस्ट्री पवेलियन, टेक्नोलॉजी शोकेस, विद्यार्थियों के लिए रोमांचक प्रतियोगिताएं
4: और
3: कई आकर्षक इंडस्ट्रियल स्टॉल,
4: वेयर नॉलेज मीट्स इनोवेशन.
3: तो आइए पूरे परिवार के साथ 7 से 17 मई लाइट हाउस बीच, मोटी दमन.
2: થયો એક પ્રકારનો કે એ કેરીને તમે સંસ્કાર આપ્યો એટલે બાફલો બન્યો અને એમાં એનામાંથી ગુણાંતર આધાન એટલે એના ગુણમાં પરિવર્તન આવ્યું. બાકી તમે કાચી કેરી જો ખાશો, બહુ વધારે ખાશો ને, તો મોઢું બળવા માંડશે, છાલા પડે મોઢામાં, એસિડિટી થાય. તો એ જ વસ્તુ છે કે સંસ્કારથી તમે એના ગુણમાં પરિવર્તન લાવ્યા અને પછી એને ઉપયોગ કર્યો. તો આ વસ્તુ ખાસ મારે કહેવાની હતી કે કેરીનો ગુણ ઉષ્ણ છે, પણ આપણે એને કેવી રીતે ખાઈએ છીએ એ જોવાનું છે. અને આગળ વાત થઈ હતી સર્વત્ર વર્જ્ય છે, બરાબર? એટલે વધારે તડબૂચ ટેટી ખાઓ એ પણ ખરાબ વસ્તુ, કે જેને આંખની તકલીફ છે, જેને આંખમાં ઘણી વખત નિરંતર પાણી વયા કરતું હોય, અત્યારે ઉનાળામાં આ વસ્તુ ખાસ જોવા મળે, આંખો લાલ થઈ જતી હોય વારે ઘડી, એમાં નહીં પણ ખાસ કરીને જેને આંખમાંથી નિરંતર પાણી વયા કરતું હોય, ઓલ્ડ એજમાં જે 60-70 વર્ષના જે વૃદ્ધો હોય છે આપણે, તો એ લોકોને આવી બધી તકલીફો આંખની થતી રહેતી હોય છે. તો એક પ્રકારનું એક ક્લેદ છે આંખમાં. ક્લેદ એટલે આપણી સર્વસામાન્ય ભાષામાં કહીએ તો ભીનાશ. તો જ્યારે એવા લોકોને અમે કેવું કે આ તળબૂચ ને એવું ખાવાની અમે મનાઈ કરીએ, કેમ કે ક્લેદ એ ગુણ કફનો છે. તો જ્યારે જે પણ વ્યક્તિને કફનો કોઠો, આપણે નથી કહેતા કે આને કફનો કોઠો છે, હા, તો જેને પણ આવી કફનો કોઠો છે એને આ જેટલી પણ ઉનાળાની જેટલી પણ વસ્તુઓ છે એને થોડું ધ્યાનથી એને વાપરવી જોઈએ, કેમ કે એનામાં ઓલરેડી એનું શરીર કફથી બનેલું જ છે. એના કફનો કહીએ કે આપણે કફનો કોઠો છે, પણ એ જો સાથે સાથે આ શીતળ વસ્તુઓ વધારે પ્રમાણમાં યુઝ કરશે તો એના માટે એક વોર્નિંગ સાઇન છે. તો ખાસ મારા શ્રોતા મિત્રોને આ પણ કહેવાનું હતું કે જેને અત્યારે કેવું ઘણાને એવા હોય કે ઉનાળામાં પણ ઘણાને શરદી થઈ જતી હોય, ઉધરસ થઈ જતી હોય, તો એ બધા કફ પ્રોમિનન્ટ વધારે જોવા મળતા હોય છે. તો આ ખાસ મારે તમને કહેવાનું હતું.
5: અમે એક વચ્ચે ચર્ચા કેટલાક જે ઉનાળામાં કામ આવતા વૃક્ષોની કરી હતી ડોક્ટર દિવ્યબેન, એમાં બિલાની વાત કરી હતી, પણ બિલાના ઉપયોગની વ્યવસ્થિત વાત કદાચ ઘણા શ્રોતા મિત્રોની માગણી હતી, તો એ જરા આપ સંતોષ.
2: ચોક્કસ વાત કરીશ. બિલ્વ કે મારા દાદા જયારે આવી રીતે ગરમીમાં કોઈને ઝાડા થાય ને, તો ત્યારે એ બીલી જે એનું જે ફળ છે એને લસોટીને એક બે ચમચી એને ડેલી સવાર સાંજે એને પીવડાવતા, ત્યારે મને એમ થતું કે આનું કામ તો બહુ જોરદાર છે. કેમ કે આપણને એ વખતે બીલીની કોઈ એ વખતે કદર હતી નહીં, ખબર જ નથી કે એનો ગુણ પ્રોપર્ટી આવી છે, તો આપણને એના વિશેનું કોઈ મહત્વ જ નહોતું. પણ આયુર્વેદ ભણ્યા પછી ખબર પડી ને, જયારે મેં જાતે પીધું ત્યારે ખબર પડી કે બહુ સરસ છે. ખાસ કરીને ઉનાળાની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, તો ઉનાળામાં જે બિલ્વનું ફળ છે પાકેલું, બરાબર, એકદમ તમે જુઓ ને તો એક સહેજ લાલાશ પડતું હોય અંદરથી, એની જયારે મજ્જા કાઢો ને તો એકદમ લાલાશ જેવી હોય છે. યસ, એને પણ ક્રશ કરવું બહુ કાઠું છે. તમે એને તોડો, થોડા થોડા નાના નાના ટુકડા બહાર કરીને પછી તમારે એને મિક્સરમાં ક્રશ કરો, ત્યારે પાવડર થશે.
6: છાલ કાઢી નાખવાની.
2: યસ, ઉપરથી જે અંદર બિલ્વ મજ્જા છે એ ખાસ એની યુઝ કરવાની છે. અને એ બિલવા મજ્જાને તમે પાવડર ફોર્મમાં કેવી રીતે ઘરે રાખો, અને જ્યારે પણ ઝાડા કે એવું હોય, ડિહાઇડ્રેશન હોય, એમ નામ કશું ના હોય ને, તમે એને એક શરબત તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો, પણ ખાસ સાકર સાથે.
5: એટલે એમાં તો એના બિલાનો જે ગર છે ને, જે પલ્પ કહીએ છીએ અંગ્રેજીમાં, એ ગર પણ એટલો જ કઠણ હોય. એટલે એને એની ચટણી બનાવવામાં, જ્યારે લીલું હોય તો એની ચટણી બનાવવામાં, પછી તો રક્તદીવાબે ને કહ્યું પાવડર બનાવીએ, પણ લીલા તમે ચટણી બનાવો ને તો પણ એ અઘરું છે કામ. કારણ કે એક તો છાલ ઉપરની ખૂબ કડક છે, એ છાલ દૂર કરીને, એટલે બે ફાડિયા કરીને એની વચ્ચેથી ગર કાઢવો, એ પણ અઘરું જ છે કામ.
0: આવા બીજા કેટલાક ઠંડક પ્રદાન કરતી ઔષધીય ખરી?
2: મોસ્ટલી આપણે બધી જ વાત થઈ ગઈ હિનાબેન, પણ ખાસ મારે એક બીજું, એક ચિંચા પાનક વિશે વાત કરી.
6: ચિંચા પાનક
2: જી, ચિંચા એટલે આંબલી.
6: અચ્છા.
2: જેને આપણે આયુર્વેદિકમાં અમે ચિંચા તરીકે ઓળખીએ છીએ, અને એનું શરબત આપવાનું છે. સુશ્રુત જે ઋષિ હતા એમણે અરોચક રોગમાં ચિંચા પાલકનો ઉલ્લેખ કરેલો છે. તો એ અરોચક એટલે આપણી ભાષામાં, તમને સમજાય એવી ભાષામાં કહું તો, એક પ્રકારની અરુચિ, કે તમને કોઈ પણ પ્રકારનો રોગ થયો અને પછી તમારું મોઢું કેવું આમ ટેસ્ટ બગડી જાય, ખાવાની ઈચ્છા ના થાય, અરોચક. તમે ભૂખ્યા રહો, ગમે તેટલી ભૂખ લાગે પણ તમે ખાઈ ન શકો, અને કાં તો પછી એ જે પણ કઈ ખોરાક છે એની સ્મેલથી જ તમને અરુચિ થવા માંડે, તમારા મોઢાનો આખો ટેસ્ટ ચેન્જ થઈ જાય, તમને ખાવાનું ગમે જ નહીં. તો એને પણ આ એક પ્રકારનું લક્ષણ છે, પણ આયુર્વેદમાં ઋષિ મુનિએ એક આખો વિકાર તરીકે લીધો છે. કેમ કે એમાં એવું કીધું છે કે જો તમે ખોરાક છે એને તમે દવા તરીકે ખાવ છો ને, તો તમારે એક્ચ્યુઅલ દવાની જરૂર જ નથી. તમારો આહાર છે એ જ તમારી દવા છે.
6: આહાર ઇઝ ઔષધ.
2: યસ, આહાર છે એ જ તમારું ઔષધ છે. તો જો તમે આહારને એ રીતે લેશો તો તમારે કોઈ ઔષધ લેવાની જરૂર નથી. કે ચિંચા પાનક ખાસ કરીને અરુચિ, સાથે સાથે ઉનાળામાં આંબલી છે, તો આપણે એટલી બધી આંબલી પણ યુઝ નથી કરવાની, કેમ કે આંબલી ખટાશ છે તો એસિડિટી 100% વધારશે. એટલે એનું એક પ્રમાણ છે કે ભાઈ તમે આંબલી લો છો ચિંચા, તો એક ભાગ ચિંચા લો તો બીજા બધા ભાગ છે એ ડબલ લેવાના. એની અંદર શું શું આવશે? તો ખાસ છે એક શર્કરા, આપણે વાત કરી ફળી સાંકર. બીજું છે ધાન્ય, થોડું આદુ સામાન્ય, કેમ કે આદુ થોડું સ્ટ્રોંગ પ્રોપર્ટી છે, થોડું તીખાશ આવશે, તો આદુ સામાન્ય તમે ટેસ્ટ માટે લઈ શકો. બીજું છે ચતુર જાતક, કે છે તજ, તમાલપત્ર, ઇલાયચી. તમારી પાસે હોય તો ઠીક, ન હોય તો તમે ચપટી ચપટી થોડો થોડો આનો પાવડર લઈ શકો. પછી બીજું એક આવે છે નાગ કેસર, પણ એ તમને આયુર્વેદિક દુકાનોમાં મળી શકે, આપણા ઘરમાં મોસ્ટલી અવેલેબલ હોય નહીં, કદાચ તજ, તમાલપત્ર, ઇલાયચી તમને ઘરમાં સામાન્ય રીતે મળી જાય તો એ તમે નાખી શકો. અને આ બધાથી 3 ગણું પાણી નાખ, અને આ પાણી છે એને બરાબર 1-2 કલાક પલાળવાનું, અને પછી એને મસળીને એને ગાળી લેવાનું. આ તમારું તૈયાર થયું ચિંચા પાનક. તો તમે બનાવો એને 24 કલાકની અંદર તમારે વાપરવાનું, બને એટલું ફ્રેશ બનાવો અને ફ્રેશ પીવો તો વધારે.
6: આપણ મહેમાનને પીવડાવી શકે,
2: મહેમાનને ભાવે તો, એટલે પહેલા આપણે ચાખવાનું, આપણને ભાવે તો મહેમાન પર પ્રયોગ કરવાનો.
5: એટલે એમાં પણ મને એક જૂની રૂઢી યાદ આવે છે અત્યારે ડોક્ટર દિવેબેન, એના તને કદાચ જામનગર હતી એટલે ખ્યાલ નહીં, પણ સૌરાષ્ટ્રમાં ખારાશવાળી હવાને કારણે અને સખત તાપને કારણે ત્યાં એવો રિવાજ હતો કે ઉનાળામાં આંબલીનું પાણી એમાં અંદર ગોળ નાખે, ઘણા ખાંડ નાખે, અને એ બનાવીને જમતી વખતે જેમ આપણે દક્ષિણ ભારતમાં રસમ પીવાનો રિવાજ છે એમ છાશની જેમ પીવાનો રિવાજ હતો. તો એ પણ આમાંથી જ આનું લગતું જ કંઈક હશે,
2: કદાચ આના ઉપરથી જ આવ્યું હોય એ પણ બની શકે. કેમ કે આપણા જેટલા પણ દાદા પરદાદા છે એ બધા એક રીતે આયુર્વેદને અનુસરતા જ હતા. આપણને કદર નથી, આપણને ખબર નથી, પણ એ લોકો આમાં વણાઈ ગયા હતા, એમણે બધું પોતાના જીવનમાં બધું વણી લીધું હતું. એટલે આપણે એના જ પરસ્પેક્ટિવથી આપણે લઈ શકીએ કે હા, ચિંચા એના લીધે જ યુઝ થતી હશે. અને બીજું કે ચિંચા આંબલી છે એક રીતે પિત્તશામક છે. પિત્તનું શમન જ્યારે થશે તો આપોઆપ તમારી બળતરા ઓછી થઈ જ જવાની છે, બરાબર. સાથે સાથે સ્કિનના ડિસીઝ છે એ પણ ઓછા થવાના છે, અને આંખ માટે એ એટલી જ લાભદાયી છે. પણ ખાસ ચિંચા પાનક કોને નથી પીવાનું એ ખાસ કહું તો, જેને મોઢામાં ચાંદા પડ્યા છે, બરાબર, એના માટે ચિંચા પાનક વર્જિત છે. જેને સિવિયર એસિડિટી, જે ઓલરેડી રોગી થઈ ચૂક્યો છે, કે કંઈ પણ ખાય તો એસિડિટી થાય, તો એવા રોગી માટે ચિંચા પાનક વર્જિત છે, એ લોકોએ ખાસ ન પીવું.
0: બસ કાર્યક્રમ સમાપનમાં જઈ રહ્યા છે, જતા જતા તરુભી મને પેલા નાના નાના ફળ આવે છે ને, સિઝનલ ફ્રૂટ જે અત્યારે ફાલસા છે, રાયણ છે, બોર છે, કાતરા છે, ગઈ વખતે આપણે બે એપિસોડ પહેલા વાત કરી હતી, કોઠા છે, આમલી છે, આ બધા ફ્રૂટ લગભગ આ ગરમીની સિઝનમાં જ આવતા હોય છે, તો એના પણ આપણા શરીરમાં ફાયદા તો હોય જ ને.
5: એક હું એમાં ઉમેરી દઉં, મેં તને વર્ષો પહેલા એક ચખાડ્યા હતા, કચેળા, એ પણ ઉનાળા, સખત ઉનાળામાં જ સૌરાષ્ટ્રના ડુંગરાઓમાં થાય છે.
2: તમે જોયું કે ઉનાળામાં કહેવાય ને કે ખટાશ તો સાથે સાથે આવે જ છે, કે ખટાશ વાળા ફ્રૂટ તમે જુઓ કેરી છે બરાબર, પ્લસ તરુણભાઈએ વાત કરી કચેળા, એ પણ ખાટા હોય છે, તો આમળા, એ બધા વિટામિન સી થી ભરપૂર છે બરાબર, ફાલસા છે એકદમ ખાટા હોય, તમે એનું જ્યુસ પીધો હશે ને ઇનાબેન, બહુ સરસ લાગે, પણ એને જ્યુસ કાઢવો પણ એક થોડું કડા છે, હા, નહીતર કઈ હાથમાં ના આવે. તો એ બધા વિટામિન સી થી ભરપૂર છે, અને વિટામિન સી છે તમારા શરીરની અગેન કોઈ રોગ પ્રતિકારક શક્તિ વધારે, સાથે સાથે સ્કિનના ગ્લો માટે બહુ સારામાં સારું કામ કરે. હું હમણાં નર્મદા પરિક્રમા કરીને આવી તો ત્યારે મને રાયણ મેં બહુ ખાધી, કેમ કે આપણા છોકરાઓ કદાચ એ નહીં ફોલો કરી શકે, પણ ખરેખર આપણને રાયણ જોઈએ ને એટલે આપણને ખાવાની ઈચ્છા થાય. તો આ બધા ફ્રૂટ જે છે એ પણ તમે જે ગરમીની સિઝનમાં આવે છે એ પણ તમે ગરમીનો નાશ કરવા, કે લૂ છે, હીટ સ્ટ્રોક લાગે, એ બધા તમે એનાથી બચવા માટે તમે 100% તમે વાપરી શકો. ઘણી સારી વાત થઈ તમારા માધ્યમથી કે ફ્રૂટ પણ સાથે સાથે એટલું જ આપણને ઉપયોગી છે, કેમ કે અત્યારે ટીટી તડબૂચ બધા એટલા ખાય છે, પણ એનો સ્પેસિફિક જ્યારે ગુણ જોવા જઈએ તો કોઈને એટલી ખબર હોતી નથી. બીજું કે પેશાબમાં બળતરા ને એવું જ્યારે થતું હોય છે તો એમાં ટેટી તળબૂચ છે, ચિંચા પાનક છે, ધાન્યક હિમ છે, એ બધી વસ્તુ ખૂબ ઉપયોગી છે. તો આ બધી વસ્તુથી 100% શ્રોતા મિત્રોને અને આપણને પણ જીવનમાં ક્યારેક ફાયદો થાય તો એવું આપણે વિચારીએ. 100%
0: આજે પણ ખૂબ મજા આવી, ખૂબ સરસ ચર્ચા રહી, અને આ બરાબર ઉનાળાની ગરમીને લગતી જ વનસ્પતિ અને ફ્રૂટની વાત હતી, એટલે શ્રોતાઓને પણ બહુ જ ગમી હશે. અને મને એવું લાગે છે કે હવે આ બધા જે અમે ડ્રિંકની વાત કરી ને, શરબતોની વાત કરી ને, એ ઘરે ઘરે બનશે તો ખરા છે.
5: એટલે હું તો ત્યાં સુધી કહીશ ને કે આ તમે બહારના પીણા બધા હવે છોડો અને આવા ઉપયોગમાં લો, જેથી તમારા ત્યાંના જે સ્થાનિક વૃક્ષો છે, સ્થાનિક વનસ્પતિઓ, એનું પણ રક્ષણ થશે અને એની કિંમત તમને બધાને સમજાશે. ખૂબ આભાર ડોક્ટર દિવ્યાબેન, આજે પણ ખૂબ સરસ માહિતી મળી, ધન્યવાદ, નમસ્કાર.
0: ખૂબ સરસ માહિતી મળી, ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
2: નમસ્કાર આપ તમામનો ખૂબ ખૂબ
7: આભાર. મિત્રો, પ્રકૃતિ તો જીવન જીવવા જરૂરી બધું જ આપે છે, પણ આપણે પ્રકૃતિને સાચવવાની જરૂર છે.
1: પ્રકૃતિના રક્ષણ સંવર્ધન માટે ગુજરાત પર્યાવરણીય શિક્ષણ અને સંશોધન સંસ્થા ગીર ફાઉન્ડેશન તો સતત પ્રયાસો કરે છે, બસ આપણે એમાં સક્રિય સાથ આપવાનો છે.
7: આ માટે તમે બીજું શું કરો છો કે શું કરી શકાય તે આપ પણ અમને જણાવો, ફોન, વોટ્સએપ કે પત્ર થી અમે તે બધા મિત્રોને જણાવીશું.
1: એ માટે નંબર તો જગ જાહેર છે,
7: 94-276-0-66-96, અને પત્ર લખવાનું સરનામું પણ સૌ જાણે છે જ,
1: હરિયાળું ગુજરાત,
7: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
7: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
1: મિત્રો, આવતા રવિવારે રાત્રે 8 વાગે પણ પ્રકૃતિના રક્ષણની આવી જ રસપ્રદ માહિતી લઈને ફરી મળીશું.
7: તો ત્યાં સુધી તબિયત સાચવજો અને સૌને ગૌરવથી કહેજો.

0: હરિયાળું ગુજરાત. આ પ્રાયોજિત કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 8:30 થઈ છે.
1: ભારત ધ્વજ ઓર સાથીઓ કે આવા સમય ઓમકારા ફિલ્મ કા ગીત આપ સુન રહે થે. ગીતકાર થે ગુલઝાર ઓર સંગીતકાર થે વિશાલ ભારદ્વાજ. चित्रलोक कार्यक्रम आप सुन रहे हैं. देश की सुरीली धड़कन विविध भारती से. आइए लेते हैं बहुत छोटा सा ब्रेक.